સુપ્રભાત શ્રોતા મિત્રો, પ્રસારણના આરંભે આપ સૌનું સ્વાગત છે. આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે આપની મિત્ર મનીષા ડામોર. હવે થોડી જ વારમાં સાંભળીએ દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

શ્રોતા મિત્રો, સમય અત્યારે સવારના 6:21 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો ભજનોનો દૈનિક કાર્યક્રમ ભવસાગરના મોતી. પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. કાર્યક્રમમાં હવે સાંભળીએ પ્રફુલ દવે અને સાથીદારોના સ્વરે ગવાય.

સ્વામી શ્રી રાજર્ષિ મુનિજીની આ ભક્તિરચના આપે સાંભળી હેમંત ચૌહાણના સ્વરે ગવાયેલ કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ પણ સાંભળીએ હેમંત ચૌહાણના સ્વરે ગવાયેલ.

મિત્ર, આ અંતિમ ભક્તિ રચના સાથે જ આજનો ભજનનો કાર્યક્રમ ભવસાગરના મોતી અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય છે પ્રકૃતિ. લેખન મનીષા ડામોર. શ્રોતા મિત્રો, કુદરત અને સર્વશક્તિમાન ઈશ્વરનો એક અતૂટ નાતો છે. ઈશ્વરને પ્રકૃતિ અને એના તત્વો કેટલા પ્રિય છે એ રાજગૃહ્ય યોગ અધ્યાયમાં જોવા મળે છે. તેમાં કહ્યા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે કોઈ ભક્ત મને પ્રેમથી પત્ર એટલે કે પાન, પુષ્પ, ફળ કે તોઈ એટલે કે જળ અર્પણ કરે છે એ હું શુદ્ધ બુદ્ધિના નિષ્કામ પ્રેમ ભક્તનું પ્રેમપૂર્વક અર્પણ કરેલું એ પત્ર, પુષ્પ, ફળ કે જળ સગુણ રૂપે પ્રગટ થઈને ઘણા પ્રેમથી આરોગું છું. પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ આ વસ્તુઓને પવિત્ર ગણી હિન્દુ સંસ્કૃતિમાં પૂજાપાઠ કે ધાર્મિક વિધિ તથા ધાર્મિક પ્રસંગોમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. મહાભારત, રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોમાં આવતા પાંડવોના વનવાસ તથા રામ, સીતા, લક્ષ્મણના વનવાસના પ્રસંગોથી પણ મિત્રો આપણે સુપરિચિત છીએ. વનવાસ દરમિયાન વનવગડા જંગલોમાં બિરાજમાન પ્રકૃતિ માતાએ જ આ મહાન આત્માઓનું પાલન પોષણ કર્યું હતું, જીવન નિર્વાહ ચલાવવા ભોજન પીરસ્યું હતું. આજે પણ ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ કે પૂજનનું આયોજન કર્યું હોય તો કેરી, કેળા, ચીકુ, સફરજન, નારિયેળ, જાંબુ તથા દાડમ જેવા ફળોને આપણે પ્રસાદ તરીકે ધરાવીએ છીએ. એ જ રીતે દેવી દેવતાઓને વિવિધ ફૂલો કે તેના હાર પણ પહેરાવીએ છીએ, જેમાં ગુલાબ, ગલગોટો, મોગરો, સેવંતી, જાસૂદ, ચંપો, કરેણ વગેરે જેવા પુષ્પોનો સમાવેશ થાય છે. વિવિધ ફૂલોના અત્તર

કે અગરબત્તી પણ અર્પણ થાય છે. મિત્રો, સેવનના લાકડામાંથી મંદિર બનાવવામાં આવે છે તો સુખડ ચંદનનો પણ પૂજાપાઠમાં ઉપયોગ થાય છે. પીપળો તથા વડના વૃક્ષનું પૂજન થાય છે. તો ધરો આઠમે ધરોનું પણ એટલું જ મહત્વ છે. ઘણા બધા વૃક્ષોના પવિત્ર પાંદડાઓનો ઉપયોગ પણ થાય છે. જેમ કે સત્યનારાયણની કથામાં કેળના પાનનો મંડપ બને છે, શિવજીને બીલીપત્ર અર્પણ થાય છે, તથા વર્ષમાં એક જ વખત કેવડાત્રીજના દિવસે કેવડાના પાન શિવજીને ચઢે છે. પ્રભુને ધરાવેલો પ્રસાદ તુલસીના પાન વિના પ્રસાદ ગણાતો નથી. પવિત્ર તુલસી છોડ ઘર આંગણે રૂપી આપણે શ્રદ્ધાથી તેનું પૂજન કરીએ છીએ. આસોપાલવ અને આંબાના પાનના તોરણો તો બંધાય જ છે મિત્રો, પણ સાથે સાથે શુભ પ્રસંગે કળશમાં શ્રીફળ સાથે મુકાય છે. નાગરવેલના પાનનો ઉપયોગ પણ પૂજામાં થાય છે. લીમડો કડવો છે, પણ ગુડી પડવાના દિવસે લીમડાની ડાળીનો પણ ગુડી બનાવવામાં ઉપયોગ થાય છે, અને લીમડાના પાનનો ઉપયોગ પ્રસાદ બનાવવામાં પણ કરવામાં આવે છે. પ્રકૃતિનું અભિન્ન અંગ એટલે જળ. મિત્રો, ઇતિહાસમાં ડોકિયું કરીએ તો જાણવા મળશે કે વિશ્વની મહાન સંસ્કૃતિઓનો ઉદ્ભવ, ઉદય અને વિકાસ નદી કાંઠે જ થયો હતો. કારણ કે પાણી જ પ્રકૃતિનું એક એવું દિવ્ય તત્વ છે કે જે જીવતદાન બક્ષે છે. પાણી તો ધરતી પરનું અમૃત છે. પવિત્ર નદીઓ જેવી કે ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી અને સરસ્વતીનું જળ પણ પૂજનમાં લેવાય છે. સંસ્કૃતમાં કહેવાયું છે કે ઔષધ જહાન્વી તોયઃ, અર્થાત ગંગાજળમાં ઔષધીય ગુણો રહેલ છે. અને મિત્રો, આપણે પણ સાંભળ્યું છે કે ગંગા નદીનું પાણી વર્ષો સુધી બગડતું નથી. જાણીતી સાત નદીઓના પાણીનો અભિષેક નૂતન પ્રતિષ્ઠાન સમયે થતો હોય છે. તદુપરાંત નદીઓના સંગમ કે દરિયાના સંગમના જળનો પણ અધિક મહિમા રહેલો છે. મિત્રો, મહત્વની વાત એ છે કે પાણીનો બચાવ એ સાંપ્રત સમયની તાતી જરૂરિયાત છે. મિત્રો, પ્રકૃતિનો મહિમા આટલો દિવ્ય હોય તો માનવ જાતે પણ પ્રકૃતિનું મહત્વ સમજીને એનું રક્ષણ કરવું જ રહ્યું. વૃક્ષોનો આડેધડ નાશ કરવાના બદલે વૃક્ષો વધુ વવાય અને ઉછેરાય એવા પ્રયત્નો વ્યક્તિદીઠ યથાશક્તિ થવા જ જોઈએ. ક્યારેક અનિવાર્ય સંજોગોવશાત સામટા ઘણા બધા વૃક્ષોને કાપી નાખવા પડે છે, પણ એટલા જ વૃક્ષો ફરીથી વવાય અને એનો ઉછેર થાય એ પણ અત્યંત જરૂરી છે. પ્રકૃતિના વિવિધ ઘટકો વિના મનુષ્ય જાત પોતાની જાતના અસ્તિત્વને કલ્પી પણ શકતી નથી. એ વિશેની જાગૃતિ લાવવાનો સમય હવે પાકી ગયો છે. મનુષ્ય જાત પર પ્રકૃતિનો ખૂબ ઉપકાર છે. જળ, જમીન અને જંગલને બચાવવામાં, શુદ્ધ રાખવામાં ભલે નાના પાયે તો નાના પાયે પણ દરેક વ્યક્તિનું યોગદાન હોવું જરૂરી છે. પર્યાવરણને શુદ્ધ રાખવામાં પોતાનાથી બનતા પ્રયત્નો કરવામાં આવે તો ભલે લાંબા ગાળે પણ નક્કર અને સુંદર પરિણામ જરૂર મળશે. ટીપે ટીપે સરોવર ભરાય એ કહેવત અનુસાર આપણો એક નાનકડો પ્રયત્ન સરોવરમાં પડનાર ટીપાનું કામ કરશે.

શ્રોતા મિત્રો, આ હતો આજનો કાર્યક્રમ એક વિચાર. વિષય હતો પ્રકૃતિ. લેખન મનીષા ડામોર. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે પ્રસ્તુત છે અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. કાર્યક્રમની રૂપરેખા બાદ 6:55 સંસ્કૃતમાં સમાચાર, 7 હિન્દીમાં સમાચાર અને 7:05 અંગ્રેજીમાં સમાચાર રિલે કરવામાં આવશે આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી. 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 7:20. સાત વાગીને 45 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 7:55 એક ગીતની રજૂઆત થશે FM ગોધરા પરથી. 8 સમાચાર પ્રભાતનો હિન્દી અંક અને 8:15 અંગ્રેજીમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી 8:30. 9 સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રજૂ કરવામાં આવશે 10 FM ગોધરા પરથી. આજના કાર્યક્રમમાં એક જ ફિલ્મના ગીતો સાંભળશો. ફિલ્મનું નામ છે હમ આપકે હૈ કૌન. 10:30 આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના કાર્યક્રમોનું રાબીતા મુજબનું સહપ્રસારણ કરવામાં આવશે. બપોરે 1 સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ મુંબઈ કેન્દ્ર પરથી. સાંજે 5:30 યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી રજૂ કરવામાં આવશે. આજનો વિષય છે નિષ્ફળતા જ સફળતાની ચાવી છે. વક્તા છે હિતેન્દ્ર જાદવ અને પ્રવક્તા મનસુરી સદફ. 6 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. 7:10 પ્રાદેશિક સમાચાર અપાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. સાંજે 7:20 ખેડૂત મિત્રો માટેનું ખાસ કાર્યક્રમ કિસાનવાણી રજૂ કરવામાં આવશે FM ગોધરા પરથી. આજના કાર્યક્રમમાં સાંભળશો નારિયેળની ખેતી વિશે માહિતી. પ્રવક્તાઓ છે કેતન રાવલ અને પારુલ રાવલ. 7:50 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. 8 વાગ્યાથી સાંભળશો આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબીતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ. 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે. રાત્રિના 9:30 આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સાણંદ ગુજરાતની લીધેલ મુલાકાતનો રેડિયો રિપોર્ટ રિલે કરવામાં આવશે. 10 ફરી એકવાર વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરવામાં આવશે. 11 હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજીમાં સમાચાર.

0: આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરવામાં આવશે. અમારી પ્રસારણ યાત્રાનું સમાપન થશે રાત્રિના 11:10. તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. અને હવે સાંભળીએ સંસ્કૃતમાં સમાચાર આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: 1,02,000 ગણના પ્રપત્રાણી અંગીકૃતાનિ. દિલ્લ્યાઃ મુખ્ય નિર્વાચનાધિકારીણઃ કાર્યાલયસ્ય અનુસારં દિલ્લ્યાં મતદાતૃસૂચ્યાં વિશેષ ગહન પુનરીક્ષણસ્યાંશરૂપેણ પ્રાયઃ 14,000+33,00,000 પ્રપત્રાણિ અધુના યાવત વિતરિતાનિ સન્તિ. સંપ્રતિ દિલ્લ્યાં મતદાતૃગણના પ્રપત્રાણાં પ્રતિગૃહં વિતરણં પ્રચલતિ. અંતિમ મતદાતૃસૂચી ઓક્ટોબર માસસ્ય 7 દિનાંકે પ્રસારયિષ્યતે. પુરૂષાણાં ક્રિકેટ પ્રતિસ્પર્ધાયાં ભારત ઇંગ્લેન્ડ દેશયોઃ મધ્યે દ્વિતીય 20-20 અંતરરાષ્ટ્રીય સ્પર્ધા અદ્ય મેન્ચેસ્ટર ઇત્યત્ર ભવિષ્યતિ. સ્પર્ધા ભારતીય સમયાનુસારં સાયં 7 વાદને પ્રારપ્સ્યતે. ચેસ્ટર લે સ્ટ્રીટ ઇત્યત્ર વૃષ્ટિકારણાત પંચ સ્પર્ધાનાં શૃંખલાયાઃ પ્રથમા સ્પર્ધા નિરસ્તીકૃતા આસીત. તૃતીય સ્પર્ધા જુલાઇ માસસ્ય 7 દિનાંકે નોટિંગહમ ઇત્યત્ર ક્રીડિષ્યતે. બ્રિસ્ટલ સાઉથહેમ્પ્ટન ઇત્યેતે નગરે 20-20 અંતરરાષ્ટ્રીય શૃંખલાયાઃ અંતિમયોઃ દ્વયોઃ સ્પર્ધયોઃ આતિથ્યં કરિષ્યતઃ યત જુલાઇ માસસ્ય 11 દિનાંકે સમાપ્યેતે. એતદનંતરં ભારત ઇંગ્લેન્ડ દેશૌ ત્રિસ્પર્ધાનાં એકદિવસીયાં અંતરરાષ્ટ્રીય શૃંખલાં ક્રીડિષ્યતઃ.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમીકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાની બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. સરકારી હોસ્પિટલોમાં પાન માવાની પિચકારી અને ગંદકી ફેલાવનાર તત્વો સામે દંડાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયા, હાટીના અને માંગરોળમાં બારે મેઘખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓનું નોંધપાત્ર પરિણામ. અને માન્ચેસ્ટરમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે એક અત્યાધુનિક સેમીકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલ સીજી સેમી પ્લાન્ટ ભારતના પ્રથમ એન્ડ ટુ એન્ડ ચીપ પેકેજિંગ યુનિટમાંથી એકના વાણિજ્યિક લોન્ચનું પ્રતીક છે. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: સાણંદ ખાતે આજથી શરૂ થયેલો આ હાઈટેક પ્લાન્ટ દેશની અદ્યતન સેમીકન્ડક્ટર જરૂરિયાતો માટે આત્મનિર્ભરતાનું નવું પ્રતીક બનશે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ થતાં વાર્ષિક 5 અબજ જેટલી સેમીકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. સીજી સેમીની આ સુવિધા દેશમાં જ વેફર સોર્ટિંગ, પેકેજ ડિઝાઇનિંગ જેવી અદ્યતન સેવાઓ પ્રદાન કરશે. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સુપર કમ્પ્યુટિંગના કારણે વૈશ્વિક સ્તરે મેમરી અને સ્ટોરેજ ઉપકરણોની ઉભી થયેલી વ્યાપક માંગને પહોંચી વળવા આ પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે. અહીં ઉત્પાદિત થનારી ચિપ્સ ઓટોમોટિવ, 5G કનેક્ટિવિટી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રની વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓની જરૂરિયાતો પૂરી કરશે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો કરીને રાજ્ય સરકારે ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. આ નીતિ અંગે વધુ માહિતી આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અગાઉ જમીન માલિકોને વળતર અંગે

0: ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો નિર્ણય કરાયો છે.
1: અગાઉ જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા MRC જે માંગ હતી કે ભાઈ MRC મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય, તો એની પણ રચના કરવામાં આવશે. આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે.
0: પાન માવાની પિચકારીઓ મારનાર અને ગંદકી કરનાર તત્વો સામે સરકાર દંડનાત્મક કાર્યવાહી કરશે તેમ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસુરીયાએ જણાવ્યું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરનાર આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલો જરૂરિયાતમંદ લોકો માટે એક મંદિર સમાન છે અને તેમાં ગંદકી કરીને ઇન્ફેક્શન ફેલાવનાર સામે દંડ વસૂલવામાં આવશે.
2: કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય કે ઓફિસ હોય, પિચકારી મારી કે ગંદુ કર્યું તો એમને દંડ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. ખરેખર ગરીબ લોકો માટેનું આ મંદિર છે અને એમ આવીને સાજા થાય, જો ત્યાં ગંદકી કરે, ત્યાં પિચકારી પાન માવાની મારે, આ એક અસંસ્કાર છે. આ અસંસ્કારિતા જો પ્રગટ કરશે તો સરકાર 100% દંડો ઉગામશે.
0: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI એ આધાર એપ દ્વારા સીધા આધારમાં વિનામૂલ્યે ફેરફાર સક્ષમ કર્યા છે. આ પગલું 1 જુલાઈથી 6 મહિનાના સમયગાળા માટે અમલમાં છે. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે માહિતી આપી હતી કે આધાર એપ પર ઉપલબ્ધ નવી સેવાના 2 દિવસમાં 2.5 લાખથી વધુ લોકોએ તેમના ઇમેઇલ અપડેટ કર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આધાર સાથે ઇમેઇલ લિંક કરવાથી જ્યારે પણ આધાર પ્રમાણીકરણની વિનંતી કરવામાં આવે છે ત્યારે રીઅલ ટાઇમ ઇમેઇલ સૂચનાઓ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીકથી વહીવટીતંત્રે 7 જેટલા ગેરકાયદેસર સ્ટોન ક્રશર મશીન જપ્ત કર્યા છે. નાયબ કલેક્ટર ST મકવાણાએ પાજવાડી નજીકના જરિયા મહાદેવ તેમજ વાવડી ખાતે આકસ્મિક દરોડો પાડી કુલ 3.71 કરોડ મુદ્દામાલ કબજો કર્યો હોવાનું જણાવ્યું હતું.
3: મિનરલ પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ 2017 ની જે જોગવાઈઓ છે તેનું પણ પાલન કરવામાં ન આવતું. આમ તમામ હકીકતો અને ગેરરીતિઓ ધ્યાને લઈ આ જે 7 ક્રશર પ્લાન્ટ, 1 હિટાચી મશીન, 1 ડમ્પર, 1 લોડર અને અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા એમ મળીને કુલ અંદાજે 3.71 કરોડ નો મુદ્દામાલ છે એ સીઝ કરવામાં આવેલો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAT ને ફોલો કરશો. રાજ્યમાં આજે સવારે 4 વાગ્યા સુધી 218 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 22 ઇંચ, જ્યારે સૌથી ઓછો છોટાઉદેપુરના નસવાડી તાલુકાઓમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન મેંદરડાના સમઢિયાળા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં 1 રિક્ષા, કાર અને ઇકો ગાડીમાં 19 જેટલા લોકો ફસાયા હતા. તમામ લોકોને જૂનાગઢ ફાયર સર્વિસની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ડાંગમાં ખાપરી નદીના કાંઠે ફસાયેલા 41 મજૂરોને રેસ્ક્યુ કરાયા હતા. નીલશાકિયા ગામ નજીક ડેમના બાંધકામમાં કામ કરતા 41 જેટલા મજૂરો નદીના કાંઠા વિસ્તારમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે બચાવ કાર્ય હાથ ધરી તમામ લોકોને સહી સલામત સ્થળાંતર કર્યા હતા. બચાવ કરાયેલા મજૂરોમાં 21 પુરૂષો, 9 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. બનાસકાંઠામાં મોડી રાત્રે અંબાજી, હળાદ, વડગામ, પાલનપુર અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થયો. તાપી જિલ્લામાં ભારે વરસાદ, નદીઓમાં પાણીની આવક થતા લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતા 74 જેટલા રસ્તાઓ બંધ કરાયા હતા. તાપીમાં ધોધમાર વરસાદને પગલે જિલ્લાની નદી નાળા ઉપર લો લેવલ પુલો પાણી પરથી પસાર થતા વહીવટીતંત્ર દ્વારા 74 રસ્તાઓ બંધ કરાયા હતા. અને પાટણમાં કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને પહેલા વરસાદથી ઠંડકની અનુભૂતિ થઈ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રીજન માટે આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની ચેતવણી છે. ઘણા વિસ્તારોમાં હળવા

0: થી મધ્યમ વરસાદ પણ વરસી રહ્યો છે. સક્રિય ચોમાસાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ તોફાની રહેશે. આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે. અમરેલી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જાફરાબાદ બંદર પર સુરક્ષાના ભાગરૂપે 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા આઈસીએઆઈ દ્વારા મે 2026માં યોજાયેલી સીએ ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કુલ 90,217 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 18,124 ઉમેદવારો સફળ રહ્યા છે. આ સાથે દેશનું કુલ પરિણામ 20.9% નોંધાયું. અમદાવાદ શહેરમાં કૃષિ અચ્યુત દાણીએ 328 ગુણ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો, જ્યારે તાનિયા વાલેચાએ બીજો ક્રમાંક મેળવ્યો. તરુણ ગોયંકા અને દર્શિલ પંડ્યા સંયુક્ત રીતે ત્રીજા ક્રમે રહ્યા હતા. રાજ્યમાં ધોરણ 10-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ ગત જૂન મહિનામાં રાજ્યમાં ધોરણ 10માં 30,845 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે, જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 33,000માંથી 20,658 ઉમેદવાર અને વિજ્ઞાન પ્રવાહમાં 16,120 પૈકી 4,411 વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે. અમદાવાદ રેલવે ડિવિઝન માટે એક કમાન્ડ અને કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. એક મોનિટરિંગ સ્ક્રીન તૈયાર થઈ રહ્યો છે. હાલ આ સ્ક્રીન અમદાવાદ, સાબરમતી અને અસારવા સ્ટેશનોમાંથી લાઇવ ફીડ બતાવી રહ્યું હોવાનું પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના પ્રવક્તા અજય સોલંકીએ જણાવ્યું હતું.
1: स्क्रीन में आपको पूरा अहमदाबाद डिवीजन कवर हो जाएगा. इसका फायदा यह होगा कि जो भी मूवमेंट होगी, पैसेंजर की मूवमेंट होगी, ट्रेन की मूवमेंट होगी, क्राउड मैनेजमेंट होगा, क्लैनलीनेस होगा, पूरा मॉनिटर यहां बैठ के लोग देख सकते हैं. सारे सेक्शंस बने हुए हैं, इस सेक्शंस में जितने भी कंट्रोलर होंगे वो बैठेंगे और अपना अपना जो भी सेक्शन होगा वो उसको मॉनिटर करेंगे.
0: અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચોની શ્રેણીની પહેલી મેચ ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. આ પછી ભારત અને ઇંગ્લેન્ડ સામે 3 મેચની એક દિવસીય શ્રેણી પણ રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. સરકારી હોસ્પિટલોમાં પાન માવાની પિચકારી મારનાર અને ગંદકી કરનાર તત્વો સામે દંડનાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયા હાટીના અને માંગરોળમાં 12 મેઘ ખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓનું નોંધપાત્ર પરિણામ. અને માન્ચેસ્ટરમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના. કાર્યક્રમની શરૂઆત કરીએ હનુમાનજીની આ આરતીથી. ગાયક કલાકારો છે નીતિન મુકેશ અને સાથીદારો.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે ડી ટુ ડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી।
3: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી।
2: વિઝિટ અવર વેબસાઇટ kjit.org today.

0: પામેલા જૈનના સ્વરે ગવાયેલા અંતિમ ભક્તિ રચના સાથે જ આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે થોડી જ વારમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. પ્રધાનમંત્રી સૌપ્રથમ રાજસ્થાનમાં આજે સવારે જોધપુર હવાઈ મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. 480 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને વાર્ષિક 20 લાખ મુસાફરોની અવરજવર માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેઓ જોધપુરમાં સંશોધિત ઉડાન યોજનાનો પણ આરંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ ઉડ્ડયન સંચાલિત વિકાસના આગામી તબક્કાને વેગ આપવાનો છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
2: રિફાઇનરી ઓર પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ પ્રદેશ કે પશ્ચિમી જિલ્લો મેં નિવેશ, રોજગાર ઓર વિકાસ કે નયે દ્વાર ખોલેગા. રાજસ્થાન રિફાઇનરી પરિયોજના MSME, પેકેજિંગ, ટેક્સટાઇલ, ઓટો પાર્ટસ વે એગ્રી ફિલ્મ્સ જૈસે ઉદ્યોગો કો ભી સશક્ત કરેગી, જિસસે પ્રદેશ કી અર્થવ્યવસ્થા કો નઈ ગતિ મિલેગી. જયપુર મેટ્રો રેલ પરિયોજના કે દૂસરે ચરણ મેં ઉત્તર દક્ષિણ કોરિડોર વિકસિત કિયા જાયેગા, જો શહેર મેં મલ્ટી મોડલ કનેક્ટિવિટી કો બઢાવા દેગા. ઇસ ચરણ સે એરપોર્ટ, રેલવે સ્ટેશન ઓર બસ સ્ટેન્ડ પર સંબંધિત પરિવહન સાધનો એવમ મેટ્રો સુવિધા કા એકીકરણ કિયા જાયેગા, જિસસે નાગરિકો કો સુગમ પરિવહન સુવિધા ઉપલબ્ધ હોગી. જીતેન્દ્ર દ્વિવેદી, આકાશવાણી સમાચાર, જોધપુર.
1: ત્યારબાદ સાંજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT સુવિધાનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે અને તેનો કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતા અપર્ણા કુંટનો અહેવાલ સાંભળીએ.
3: સાણંદ મેં શરૂ હો રહી યહ અત્યાધુનિક સીજી સેમી ઓસેટ સુવિધા ભારત કો વૈશ્વિક સેમીકન્ડક્ટર નિર્માણ કે માનચિત્ર પર એક ભરોસા

0: मन केंद्र के रूप में स्थापित करेगी। पूरी क्षमता से शुरू होने के बाद इस संयंत्र से हर साल लगभग 5 अरब सेमीकंडक्टर चिप्स का उत्पादन किया जा सकेगा। यह प्लांट डिजाइनिंग, वेफर सॉर्टिंग से लेकर फाइनल टेस्टिंग तक की पूरी श्रृंखला को एक छत के नीचे उपलब्ध कराएगा। वर्तमान में आर्टिफिशियल इंटेलिजेंस और हाई परफॉर्मेंस कंप्यूटिंग के कारण दुनिया भर में बढ़ रही उच्च स्तरीय मेमोरी और स्टोरेज सॉल्यूशंस की जरूरतों को पूरा करने में भी यह प्लांट अहम भूमिका निभाएगा। इसके साथ ही यहाँ निर्मित होने वाली चिप्स की विशेष रूप से ऑटोमोटिव, दूरसंचार, 5G और इंटरनेट ऑफ थिंग्स जैसे अग्रणी क्षेत्रों को आपूर्ति की जाएगी। अपर्णा खूट, आकाशवाणी समाचार, अहमदाबाद।
1: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે અલ નિનોની કારણે દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદની સ્થિતિ અને તેની અસર અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ગઈકાલે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ સચિવ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર અલ નિનોને કારણે દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદ અને સંભવિત દુષ્કાળની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તેમણે કૃષિ મંત્રાલય અને તમામ સંબંધિત મંત્રાલયોને સતર્ક રહેવા અને રાજ્ય સરકારો સાથે સંકલન કરીને ખેડૂતોને યોગ્ય પાક વાવણી માટે સલાહ આપવાનો નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે વિનંતી કરી હતી કે ગૃહમંત્રાલયની એક આંતરમંત્રી મંડળની કેન્દ્રીય ટીમ આસામ અને અરુણાચલ પ્રદેશમાં મોકલવામાં આવે, જેથી તાજેતરના ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને ફાન્સના નાણામંત્રી રોનેલ્ડ લેસ્ક્યોરે ફાન્સમાં ભારત ફાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહ અધ્યક્ષતા કરી હતી. ગઈકાલે યોજાયેલા આ સંવાદમાં બંને મંત્રીઓએ ભારતમાં આર્થિક વિકાસ માટે ફ્રેન્ચ વિકાસ એજન્સીના કાર્યના મહત્વને સ્વીકાર્યું અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટેની સંભાવનાનું સ્વાગત કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા હતા. છૂટાછવાયા વરસાદ વચ્ચે યાત્રા વહેલી સવારે પહેલગામ અને બાલતાલ બંને બેઝ કેમ્પથી શરૂ થઈ હતી. બમ બમ ભોલેના નારા સાથે યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરની યાત્રા શરૂ કરી હતી. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે યાત્રાળુઓને અગાઉથી નોંધણી કરાવી તેની નિર્ધારિત યાત્રા તારીખોનું પાલન કર્યા બાદ જ યાત્રા શરૂ કરવા વિનંતી કરી છે. તેમાં જણાવાયું છે કે સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર યાત્રાળુઓની દૈનિક સંખ્યા પર મર્યાદિત નક્કી કરવામાં આવી છે. બંને રૂટ પર બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, CRPF અને અન્ય સુરક્ષા દળોના જવાનો યાત્રાની સલામતી અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરશે. 57 દિવસની આ યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી 2 દિવસ પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં ભારે વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગંગા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મરાઠવાડા, પશ્ચિમ રાજસ્થાન અને દેશના દક્ષિણ ભાગોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી ATSએ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 8 વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમની ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ જણાવ્યું હતું કે આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા અને ગુજરાતમાં જૈશ એ મોહમ્મદ નેટવર્ક સ્થાપિત કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા હતા. તેઓ જૈશ એ મોહમ્મદની વિચારધારાને ગુજરાતમાં ગુજરાતીમાં ભાષાંતર અને પ્રચાર પણ કરી રહ્યા હતા. તપાસમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તરફથી ભંડોળ મળતું હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચોની શ્રેણીની પહેલી મેચ ચેસ્ટરલે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની ત્રીજી મેચ

0: સાત જુલાઈએ નોટિંગહામમાં રમાશે. ટી ટ્વેન્ટી મેચ બાદ ભારત ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની ઓડીઆઈ શ્રેણી પણ રમશે.
1: હવે આજના સમાચારો રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજે મોટાભાગના અખબારોમાં રાજ્યમાં વરસાદ, સરકારના વીજ પોલ વળતરમાં વધારો તેમજ આઠ આતંકવાદીઓ ઝડપાયાના સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સંદેશે લખ્યું, માંગરોળમાં મેઘાની તોફાની બેટિંગ, 25 ઇંચ વરસાદ. દીવ ભાસ્કર લખે છે, ખેતરમાં વીજ ટાવર પર હવે 200%, વીજ લાઇન પર 25% વળતર મળશે. તેમજ રાજ્યમાં રથયાત્રા પહેલા જૈશના આઠ આતંકી ઝડપાયાના સમાચારને તસવીર સાથે છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, ધરતીપુત્રો સામે સરકાર નતમસ્તક, વીજ પોલમાં વળતરમાં બમણો વધારો. સ્થાનિક સમાચારોમાં પીએમ મોદીની આજે સાણંદ મુલાકાત તેમજ સીએ પરિણામ જાહેર થવાના સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. ગૃહમંત્રી અમિત શાહ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. હવામાન વિભાગે ગુજરાત, કોકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
3: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ સુખવિંદર સિંઘના સ્વરે ગવાયેલ કુરબાન ફિલ્મના આ ગીતથી. ગીતકાર છે સમીર અને સંગીતકાર આનંદ મિલિંદ.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: મારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
3: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને AI યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
4: બાગી ફિલ્મનું આ ગીત સાંભળીએ. કવિતા કૃષ્ણમૂર્તિ, અભિજીત અને સાથીદારોના સ્વરે ગવાય. ગીતકાર છે સમીર અને સંગીતકાર આનંદ મિલિંદ.

0: સાજન ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું એસપી બાલા સુબ્રમણ્યમના સ્વરે ગવાયેલ. ગીતકાર હતા સમીર અને સંગીતકાર નદીમ શ્રવણ. મિત્રો, સમય અત્યારે સવારના 8:51 થઈ રહી છે. આપ સાંભળી રહ્યા છો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક. પ્રસારણ છે FM ગોધરાનું.
1: મારા પ્રયાસ એક ફૂલ સ્ટેક ભારતીય સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ તૈયાર કરને કા હૈ.
2: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે. ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને AI યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
0: કાર્યક્રમમાં હવે સાંભળીએ અનુરાધા પડવાળ અને કુમાર સાનુ તથા સાથીદારોના સ્વરે ગવાયેલ ઇતિહાસ ફિલ્મનું આ ગીત, જેને સંગીત આપ્યું છે દિલીપ સેન અને સમીર સેને. ગીતકાર છે સમીર.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે 10:00 થયા છે. પ્રસ્તુત છે એક જ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ. આજની ફિલ્મનું નામ છે હમ આપકે હૈ કૌન. આ ફિલ્મના વિવિધ ગીતો આજે સાંભળીએ લતા મંગેશકર અને એસપી બાલા સુબ્રમણ્યમના સ્વરે ગવાય, જેને સંગીત આપ્યું છે રામ લક્ષ્મણે.

0: કચ્છમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી. આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે. ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે. મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ.
1: શું વાત છે, ઘણા દિવસો પછી.
2: હા યાર.
1: અચ્છા સાંભળ, દાઢી બનાવવાના કેટલા થશે? અરે એ જ આપડા 60 રૂપિયા.
2: અરે યાર, હમણાં ફક્ત મારી પાસે 30 રૂપિયા કેશ છે.
1: તો જુઓ ભાઈ, બે ઉપાય છે. પહેલો, અડધી દાઢી કરાવી લો.
2: અને બીજો?
1: અરે ડિજિટલ પેમેન્ટ કરો યુપીઆઈ થી.
2: આલે યાર, યુપીઆઈ એ તો બચાવી લીધો.
1: અરે એક કામ કરો, ફેશિયલ પણ કરાવી લો, ડિજિટલ પેમેન્ટ કરી દેજો.
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.

0: हमारा प्रयास एक फुल स्टैक भारतीय सेमीकंडक्टर इकोसिस्टम तैयार करने का है।
1: ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વૈશ્વિક વિઝન અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અવિરત પ્રયાસોના પરિણામે આજે સાણંદ, ધોલેરા અને આપણા ડાયમંડ હબ સુરતને સેમી કન્ડક્ટર ક્રાંતિમાં આવરી લઈને ગુજરાત ભારતનું સિલિકોન સ્ટેટ અને સેમી કન્ડક્ટર હબ બની ચૂક્યું છે। ચરખાથી ચિપ સુધીની આ યાત્રાને ગતિશીલ બનાવતો વધુ એક નવો આયામ એટલે સાણંદમાં નિર્મિત મેગા ઓસેટ ફેસિલિટી। આ પ્રોજેક્ટ ઓટોમોટિવ અને એઆઈ યુગને ગતિ આપવાની સાથે હજારો યુવાનો માટે હાઈટેક રોજગારીની નવી તકો સર્જશે। ભારતના સેમિકન્ડક્ટર ક્લસ્ટર તરીકે ગુજરાતને મજબૂત કરતા આ ચોથા પ્લાન્ટનું 4 જુલાઈ 2026 ના રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે ઉદઘાટન થશે। મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ।
2: 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, let's start the fun!

લતા મંગેશકરના સ્વરે ગવાયેલા અંતિમ ગીત સાથે જ આજનું એક જ ફિલ્મના ગીત ઉપર આધારિત કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આજની ફિલ્મ હતી હમ આપકે હૈ કૌન, જેને સંગીત આપ્યું હતું રામ લક્ષ્મણે. ફિલ્મના વિવિધ ગીતો આપે સાંભળ્યા લતા મંગેશકર, એસપી બાલાસુબ્રમણ્યમ અને સાથીદારોના સ્વરે ગવાય. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રના રાબિતા મુજબના કાર્યક્રમોનું સહપ્રસારણ.

કાર્યક્રમમાં હવે પ્રસ્તુત છે સાથીય ફિલ્મનું ગીત રિચા શર્મા, મહાલક્ષ્મી અને વૈશાલીના સ્વરમાં.

0: આ આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી, હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીત, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, હવે પછીનો કાર્યક્રમ પ્રતીક્ષા, બસ થોડી ક્ષણોની.
2: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. શ્રોતા મિત્રો, સુગમ સંગીત કાર્યક્રમ અંતર્ગત આજના ગાયક કલાકાર છે પ્રકાશ નાયક, જેમના સ્વરમાં સૌ પ્રથમ સાંભળે

પ્રકાશ નાયકના કંઠસ્થ ગીતો, જેનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આજે સ્વામી વિવેકાનંદની પુણ્યતિથિ પર દેશ તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આજે આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર આજથી મધ્યપ્રદેશની બે દિવસની મુલાકાતે. ઈરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. વિશ્વના અનેક દેશોના નેતાઓ તહેરાન પહોંચી રહ્યા છે. અમેરિકા આજે તેનો 250મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. વર્ષ 1776માં આજના દિવસે અમેરિકાએ તેની સ્વતંત્રતા જાહેર કરી હતી. ગાંધીનગર જિલ્લાના શાહપુર, કાંઠા અને વેડા આયુષ્યમાન આરોગ્ય મંદિરને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય NQAS પ્રમાણપત્ર એનાયત કરાયું. અમદાવાદના વાડજ જંકશન ફ્લાયઓવર બ્રિજ પર બ્રિજ નિર્માણને વેગ. વાડજ જંકશનથી ગાંધી આશ્રમ તરફના બ્રિજનું કામ 5 જુલાઈની રાત સુધી ગર્ડલ લોન્ચિંગ પૂર્ણ કરવાનો લક્ષ્યાંક. અમદાવાદના દક્ષિણ ઝોન વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવાય. ભારે વરસાદના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 51 પર હુસેનાબાદ નજીક રોડને મોટું નુકસાન થવાથી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. સોમનાથથી દ્વારકા જતા વાહન ચાલકોને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 151 અને 27 વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ. આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં રાજ્યના 48 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ વલસાડ ના કપરાડામાં 21 મિલીમીટર વરસાદ નોંધાયો. ગુજરાત રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. માછીમારોને દરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપને સૌ પ્રથમ સંભળાવીએ બદલાપર ફિલ્મનું આ ગીત, અતિફ અસલમના સ્વરમાં, સંગીત સચિન જીગરનું.

મિત્રો, હવે અતિફ અસલમ અને શ્રેયા ઘોષાલના યુગલ શર્મા સાંભળશો. રમૈયા વસ્તાવયા ફિલ્મનું આ ગીત, સંગીત આપ્યું છે સચિન જીગરે અને શબ્દ પ્રિયા પંચાલના.

મિત્રો, અત્યારે આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રની સંગ. આપને હવે સંભળાવીએ અરિજિત સિંઘ અને ચિન્મય શ્રીપદાના યુગલસરમાં ટુ સ્ટેટ્સ ફિલ્મનું આ ગીત. સંગીતકાર છે શંકર અહેસાન લોય અને ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

હવે સાંભળશો અરિજિત સિંઘને. ફિલ્મ છે જીનિયસ. આ ગીતને સંગીતની ધૂન આપી છે હિમેશ રેશમિયાએ, બોલ કુમારના.

મિત્રો, ફિલ્મ સંગીતના કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો. શંકર મહાદેવન, શફકત અનામત અલી ઓર કેરાલિસા મોન્ટેરિયોના સ્વરમાં. ફિલ્મ છે કભી અલવિદા ના કહેના, સંગીત શંકર અહેસાન લોયનું અને શબ્દ જાવેદ અખ્તરના.

અને મિત્રો, આ ગીત સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 11:30 થઈ છે. હવે પ્રસ્તુત છે ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ ગીત સાંભળશો પ્રખ્યાત ગઝલકાર હસ્તિમલ હસ્તીની રચના, સ્વર આપ્યો છે જગજીતસિંહે.

0: મિત્રો, ગેર ફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળશો અલકા યાજ્ઞિકના સ્વરમાં.
1: કૈસે બતાએં ઓર કિસકો બતાએં કે કૈસી થી વો મુસ્કુરાહટે જિનમે જિંદગી કે ઉજાલે થે, કૈસી થી વો નિગાહેં જો ઇસ દિલ કો છૂ લેતી થી, કૈસી થી વો ખામોશિયાં જો કહાનિયાં સુનાતી થી, કૈસે થે વો હાથ

અને મિત્રો, આ સાથે જ ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરના 12 થવા આવ્યા છે. થોડી જ વારમાં આપ સાંભળશો અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું અને સુધારેલી ઉડાન યોજનાનો પણ પ્રારંભ કરાવ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરુવિયન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કિકો ફુજીમોરીની જીત બદલ તેમને અભિનંદન પાઠવ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું અમદાવાદમાં આગમન. તેમણે જણાવ્યું, સેમિકન્ડક્ટર હબ બનવા તરફ ગુજરાત અને ભારતનું આ એક ખૂબ જ પ્રશંસનીય અને ઐતિહાસિક પગલું. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત તેના એક ટ્રિલિયન યુએસ ડોલરના નિકાસ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના માર્ગ પર છે અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાર્ષિક નિકાસના લગભગ 15% રેકોર્ડ કરી ચૂક્યું છે. ભારત અને ઇઝરા

ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર આજથી અમલમાં આવ્યો. આ કરાર ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો. ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અગ્નિશમન વિભાગ સલામતીના ધોરણો ચકાસવા માટે નિયમિતપણે સ્થાપનાઓનું નિરીક્ષણ કરી રહ્યા છે. સ્પેન અને ફાન્સના કેટલાક ભાગોમાં રેકોર્ડ ગરમીને કારણે અસંખ્ય જંગલોમાં આગ લાગી છે, જેના કારણે દક્ષિણ યુરોપમાં દુષ્કાળની સ્થિતિ વધુ ખરાબ થઈ 10,000 લોકોનું સ્થળાંતર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવેલ નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત 3 દિવસમાં 25,000થી વધુ બિનઉપયોગી વસ્તુઓનો સ્થળ પર જ નિકાલ કરાયો. ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ઓડિશા અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં વરસાદનું રેલ એલર્ટ. કોલંબિયાએ અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે ગાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. ઇરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. વિશ્વના અનેક દેશોના નેતાઓ તહેરાન પહોંચી રહ્યા છે. ગાંધીનગર જિલ્લાના શાહપુર કાંઠા અને વેડા આયુષ્યમાન આરોગ્ય મંદિરને ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય સેવાઓ માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય NQAS પ્રમાણપત્ર એનાયત કરાયું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

મિત્રો, આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. સમય થયો છે ગુજરાતી ગીતો સાંભળવાનો. મિત્રો, ચોમાસાની પ્રથમ ફુવાર, ભીની માટીની સુગંધ અને મનને સ્પર્શી જતો પવન, આ લાગણીને શબ્દ અને સ્વરમાં જીવંત કરતું ગીત સાંભળી આરતી મુનશીના સ્વરમાં. શબ્દ લખ્યા છે તુષાર શુક્લએ, આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે શ્યામલ સૌમિલ મુનશીએ.

મિત્રો, વરસાદની રીમઝીમ ફુવાર સાથે મન પણ સંગીતના સૂરમાં ભીંજાઈ જાય. વરસાદ આવે એટલે ધરતી મહેકી ઉઠે અને દિલમાં સંગીતની સરગમ ગુંજી ઉઠે. ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળશો વિભા દેસાઈને. રચના છે શ્રી સુંદરમની.

0: અને મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. મિત્રો, બપોરના 12:30 થઈ છે. હવે રજૂ કરીએ છીએ મહિલાઓ માટેનો મારો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે સેલ્ફી થઈ જાય.
2: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
1: પિઝા પાર્ટી.
2: યે,
1: ચાલ તારું કાર્ડ અને પિન આપ.
3: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. આરબીઆઈ કહે છે કે આપનો પિન, ઓટીપી, સીવીવી અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
1: બાય ગર્લ, ક્યાં જાય છે સાંભળ્યું નહીં? નો શેરિંગ.
3: આરબીઆઈ કહે છે જાણકાર બનો, સતર્ક રહો.
4: પ્રસ્તુત છે બહેનો માટેનો કાર્યક્રમ.

सहयर નમસ્તે બહેનો, આપ સૌ કેમ છો? મને આશા છે કે આપ સૌ મજામાં હશો. હું છું આપની રેડિયો દોસ્ત બેનઝીર પઠાણ. આજે ફરી તમારી સમક્ષ એક નવા જ પ્રોગ્રામ સાથે હાજર થઈ છું. મારે તમારી સાથે ઘણી જ બધી વાતો કરવાની છે. તમને સુંદર, મજેદાર, જાયકેદાર, ચટાકેદાર વાનગીઓની રેસીપી આપવાની છે. સુંદર મજાના ગીતો પણ સંભળાવવાના છે. ધરતીની છાતી પર પ્લાસ્ટિકનો ભાર. ચાલો કરીએ આજે એક નવો વિચાર. પ્લાસ્ટિકની થેલીઓનો ત્યાગ કરીએ, પર્યાવરણને આપણે ફરી આબાદ કરીએ. બહેનો, તમે વિચારતા હશો કે આ પંક્તિ મેં કેમ બોલી. તો બહેનો, ગઈકાલે જ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી. બહેનો, તમને ખબર છે, પ્લાસ્ટિક એક એવું રાક્ષસ છે જેના કારણે પર્યાવરણને અને મનુષ્ય જીવોને ઘણું જ બધું નુકસાન થાય છે. બહેનો, તમે જાણો છો કે એક પ્લાસ્ટિકની થેલી બનાવતા માત્ર 1 સેકન્ડનો સમય લાગે છે, પરંતુ તેને કુદરતી રીતે બાયોડિગ્રેડ થતા 500 થી 1000 વર્ષનો સમય લાગે છે. અને બહેનો, જો હું વાત કરું સમુદ્રી જીવોની, તો દર વર્ષે લાખો દરિયાઈ જીવો જેમ કે કાચબા, માછલીઓ અને અન્ય જીવો પ્લાસ્ટિકને ખોરાક સમજીને ખાઈ જાય છે, જેનાથી તેઓ મૃત્યુ પામે છે. અને બહેનો, જો માઇક્રોપ્લાસ્ટિકની વાત કરવામાં આવે, તો આ પ્લાસ્ટિક ટુકડાઓમાં વહેંચાઈને આપણા પાણી અને ખોરાકમાં ભળે છે, જે અંતે આપણા સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે. તો બહેનો, પર્યાવરણને બચાવવા આપણે સૌ આજે સંકલ્પ કરીએ અને અમુક સૂત્રો આપણા જીવનમાં આત્મસાત કરીએ. જેમ કે પ્લાસ્ટિકનો ત્યાગ, પર્યાવરણને અનુરાગ, થેલી લો કાપડની આદત પાડો સાફ સફાઈની. આ પૃથ્વીને બચાવવાની જવાબદારી આપણા સૌની છે. બહેનો, આપણે વાત કરી રહ્યા છે પર્યાવરણ સંરક્ષણની, તો આવું જ એક સુંદર મજાનું ગીત સાંભળીએ.

બહેનો, હમણાં જ આપે સાંભળ્યું સુંદર મજાનું ગીત. તો હવે હું તમને આપવા જઈ રહી છું ચટાકેદાર જાયકેદાર વાનગીઓની રેસીપી. બહેનો, આગામી દિવસોમાં ચોમાસું શરૂ થશે, તો ચોમાસામાં સ્વાસ્થ્યને લગતા ઘણા બધા રોગો થતા હોય છે, બીમારીઓ થતી હોય છે, જેમાં સંતુલિત આહાર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો બહેનો, હું તમને એ જ પ્રકારની સ્વાસ્થ્યવર્ધક અને જાયકેદાર વાનગીઓની રેસીપી આપી રહી છું.

0: ખોરાક લેવો વધુ યોગ્ય માનવામાં આવે છે. તો ચલો આના માટે સામગ્રી નોટ કરી લો. લીલા મગ 1/2 કપ, જેને 2-3 કલાક પલાળી રાખવા. 1 નાનું ટામેટું બારીક સમારેલું, 1 નાનું ગાજર ઝીણું સમારેલું. બહેનો, ગાજર વૈકલ્પિક છે. 1 ઇંચ આદુનો ટુકડો છીણેલું, જીરું 1/2 ચમચી, હળદર 1/4 ચમચી, મરીનો પાવડર 1/4 ચમચી, ઘી 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ, લીલા ધાણા સજાવટ માટે અને પાણી 3 કપ. તો બહેનો, હવે બનાવવાની રીત. સૌ પ્રથમ કુકરમાં ઘી ગરમ કરીને તેમાં જીરું અને છીણેલું આદુ ઉમેરો. ત્યારબાદ ટામેટા અને ગાજર ઉમેરીને 2 મિનિટ સુધી સાંતળો. હવે પલાળેલા મગ, હળદર, મીઠું અને 3 કપ પાણી ઉમેરીને 3-4 સીટી સુધી બાફી લો. ઠંડુ થયા પછી તેને હળવું મેશ કરી લો, અથવા જરૂર હોય તો બ્લેન્ડ કરી લો. ફરી એકવાર ગેસ પર મૂકી જરૂર મુજબ પાણી ઉમેરો. અંતે મરીનો પાવડર અને લીલા ધાણા ભભરાવી ગરમા ગરમ સર્વ કરો. બહેનો, મગમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોય છે. આદુ પાચનમાં મદદરૂપ બને છે અને બહેનો, ગરમ સૂપ શરીરને હૂંફ આપે છે અને ચોમાસામાં હળવો આહાર ઉત્તમ માનવામાં આવે છે. બહેનો, હમણાં જ મેં તમારી સાથે શેર કરી ગરમા ગરમ મગના સૂપની રેસીપી. તો હવે હું તમને સંભળાવવા જઈ રહી છું દુર્ગેશ ઉપાધ્યાય દ્વારા લિખિત નાટક અમને ઉગવા દો, જેની રજૂઆત અખિલેશ નાણાવટી દ્વારા કરવામાં આવી છે. તો આવો સાંભળીએ સુંદર મજાનું નાટક.
1: કહું છું, સાંભળો છો? આ છાપુ મેલો હવે, આ ચારની ચા મેલીને ગઈ છું, તે પીધી નથી, બળી ઠંડી થઈ જઈ હશે, ચા પી લ્યો ને.
2: હા હા, બૂમો ના પાડાવે, પી લઉં છું.
1: પણ એવું તો બળ્યું રોજ હું આશા આપવામાં આવે છે, તે કલાકો સુધી પકડીને બેસી રહો છો.
2: એ તને ખબર ના પડે, ઘણું જાણવા જેવું આવે છે.
1: બેહો બેહો, હવે અમને બધી ખબર પડે છે.
2: હારું હારું, ચાલ હું કામ છું તારે.
1: હું એમ કેતી હતી કે બાજુવાળા મોતીભાઈ ના છોરા ને ઘેર છોરો જન્મ્યો. બોલો, જમના તો દાદી બની ગઈ અને વહુ ને પહેલે ખોળે જ છોકરો થયો. બોલો, હારું કેવાય ને?
2: હા હા, હારું તો કેવાય, પણ ઈમો તું આટલી બધી ખુશાની થાય છે?
1: એટલે કે પહેલા ખોળે જ છોરો થયો એટલે ઘરમાં અજવાળું થયું, એનો વંશ રાખનાર આવ્યો ને. મારી વહુ ને પણ પહેલા ખોળે છોરો જ આવે તો હારું ને. હું તો ભગવાન ને રોજ પ્રાર્થના કરું છું કે મારી વહુ ને છોરો જ આલજે.
2: અને જો ભગવાન છોરી આલશે તો તું શું કરીશ? એ થોડી આપણા હાથની વાત છે.
1: હા છે જ ને, હવે તો દવાખાનામાં ગર્ભની તપાસ કરાવાય છે અને ગર્ભમાં છોરો છે કે છોરી તે ખબર પડે છે.
2: હા, પણ એવી તપાસ કરાવીને કરવાનું શું? ભગવાન જે નસીબમાં હોય તે આલે, એ સ્વીકારી લેવાનું.
1: હારું હારું, તમે તો અત્યારના પરમાં કથા કહેવા બેહી ગયા. પણ આ કહું છું, હજી તમારા છોરાની વહુરાણી પથારીમાં ઘોરે છે, આ મારે જ વહેલું ઉઠી બધું કામ કરવું પડે છે. અને વહુરાણી તો જાણે રાજાની રાણી ના હોય, એમ ઉઠાડીએ ત્યારે ઉઠે.
2: અરે ઉઠશે હમણાં, કઈ તબિયત બરાબર ના હોય એટલે થોડું વધારે ઊંઘી તો હું બગડી જવાનું હતું.
1: તમે તો છોરાની વહુ એટલે એનું જ ઉપરાણું લેવાના ને. લ્યો, હું જ ઉઠાડવા જઉં છું. અલી મંગુડી, ઓ મંગુડી.
3: હા, હું કોસો બા?
1: આચ્યમ, હજુ પથારીમાં જ પડી રહી છે, આ ઘરનું બધું કામ કોણ કરશે?
3: આ ઉઠું છું બા.
4: અલી ઓ, આ બાયો હું કીધું, હોંભરતી નહીં, ઉઠને. અમે
3: હોંભરું છું પણ અમારી તબિયત સારી નથી, ઉઠવા જઉં છું ને મને ચક્કર આવે છે અને હવાર હવારમાં આ ઉપકાય બહુ આવે છે.
1: લ્યો, કામ કરવું નથી એટલે વહુરાણીને ચક્કર આવે છે.
3: ના બા, એવું નથી.
4: અલી બા, આ એની તબિયત બગડી લાગે છે, એને ડોક્ટર પાસે લઈ જઈ પડશે.
1: તું હું ખબર નથી પડતી, આ ઉપકા તો પેલા છે, તારી વહુનો પગ ભારે લાગે છે. જા જા, એને ગામના સરકારી ડાક્ટરાણી પાસે લઈ જા અને બતાવી લાય, ભગવાન કરે એને કાંક સારા સમાચાર મળે.
4: હારું હારું, અલી ઓય હેણ, આપણે ડાક્ટર પાસે બતાવી આવીએ હેણ. બા, આ તારી વહુને ગર્ભ છે અને એને 5મો મહિનો જાય છે એમ ડાક્ટરે કહ્યું છે.
1: હારું હારું, થોડો લાજ હવે.
4: પણ બા, એમાં શું, આ ડાક્ટરે એને દવાઓ આપી છે અને એને આરામ કરવાનું કહ્યું છે.
1: એટલે એને

0: એટલે બેહાડી રાખવાની થોડી છે, કામ કોણ કરશે મારો બાપ?
1: અલી બા, તું શું, એ તો કરશે જ ને, પણ તારે એને થોડી મદદ કરવાની અને એનું ધ્યાન રાખવાનું એમ ડાક્ટરે કીધું છે.
0: હારું, હવે તું તારું કામ કર, જા નોકરીએ.
1: હારું હારું.
0: અને વહુરાણી, બહુ ખુશ થવાની જરૂર નથી, તમે આ ડાક્ટરાણી પાસે જાઓ અને કહો કે મારે ગર્ભની તપાસ કરાવવી છે, એમાં છોરો છે કે છોરી?
2: તે હે બા, ભાભીને છોરો આવવાનું છે, એ તો હું ફઈબા બનીશ ને.
0: હા હા, પણ તું એને લઈને જા, અને મેં કીધું એ તપાસ કરાવડાવો, અને જો ગર્ભમાં છોરો હોય તો જ ગર્ભ રાખવાનો છે, નહીં તો એ કઢાવી નાખવાનો, સમજી?
2: હે, પણ બા એમ કેમ?
0: એ તું નહીં સમજે, મેં કહ્યું એટલું કરો, જા એને લઈ જા.
3: ડાક્ટરાણી બોન.
4: હા.
3: અમારી હાહુ કહેશે કે ગર્ભની તપાસ કરવાની છે, અને એમાં સોરો હોય તો જ રાખવો છે, નહીં તો કાઢી નાખો.
4: શું કહે છે બેન, આવું ન થાય, અને આવી તપાસ કરાવી પણ ગેરકાયદે છે, અને આવી તપાસ સરકારી દવાખાનામાં થતી જ નથી.
3: પણ આ ખાનગી દવાખાનામાં,
4: ખાનગી દવાખાના વાળા કરે છે તે ગુનો છે. જો સરકારે ગર્ભ કાઢી નાખવો એટલે કે ગર્ભની હત્યા, અને ગર્ભનું પરીક્ષણ એટલે કે તપાસ અટકાવવા રાજ્યમાં એક કાયદો અમલમાં મૂક્યો છે, જેમાં ગર્ભ હત્યા કરનાર સ્ત્રી અને ગર્ભ પરીક્ષણ કરનાર કે ગર્ભ કાઢી આપનાર ડોક્ટર બંને સજાને પાત્ર છે, ગુનેગાર બને છે.
3: હા બરોબર.
4: આવા ડોક્ટરો સામે પણ કાયદેસર કાર્યવાહી થાય છે, અને જો ગર્ભ કાઢી નાખવો એટલે ગર્ભની હત્યા કરી કહેવાય. એ માણસની હત્યા કરવા બરાબર છે, કારણ કે એ ગર્ભમાં પણ જીવ હોય છે, અને હત્યા કરવી એ પાપ પણ છે.
3: હા બરોબર.
4: અને છોકરો હોય કે છોકરી, બંને હવે આ જમાનામાં સરખા જ છે, પછી શું કામ આવું કરવાનું?
3: પણ અમારી હાહુને હું કહું?
4: આ જ કહેવાનું જે મેં તને કહ્યું.
3: બરોબર, પણ એ જો ના સમજે ને તો પછી તમારે એમને સમજાવવા પડશે.
4: સારું, મને કહેજે, હું તારા ઘરે આવીશ ને એમને સમજાવીશ.
3: બા, અમે ડાક્ટરાણી પાસે જઈ આયા.
2: એ હા બા, ડાક્ટરાણી તો કહે છે આવી તપાસ જ ન કરાવાય, એ તપાસ તો ગેરકાયદે છે અને ગુનો બને.
0: હવે જોઈ બહુ કાયદા વાળી પાસે, મને કાયદા સમજાવે. કોઈ ખાનગી ડોક્ટર હોધી કાઢ અને તપાસ કરાવી લે. મારે તો છોરો જ જોઈએ છે, છોરી તો ના જ ચાલે. છોરો હોય ને તો વંશ વેલો ચાલે, એ તો ઘરનું અજવાળું કહેવાય, અને છોરી, છોરી એટલે મેલો અવતાર, એ તો પારકે ઘેર જવાની, એ શું આપણી સેવા ચાકરી કરવા રહેવાની?
5: પણ આ બધું છે શું? એ કહે છે સાચું છે, ગર્ભની તપાસ કરાવી ગુનો બને છે, અને ગર્ભની હત્યા કરવી એને ભ્રૂણ હત્યા કહે છે. મા પાપ છે મા પાપ, આવું પાપ વરીને તું કયા ભાવે છૂટીશ?
0: હવે જોયા બહુ પુણ્યશાળી ભગત, આ પાપ બાપ ના કહેવાય, એ તો ડોક્ટરો કરે જ છે, એમને કોઈ પાપ નથી લાગતા, તે આપણને લાગે.
5: અરે ભગવાન, આને કઈ રીતે સમજાવી? જો મારી વાત ખબર, આ જમાનામાં હવે છોકરા છોકરીનો કોઈ ભેદ રહ્યો નથી.
0: હું બીજું કઈ ના સમજું, મારે તો છોરો જ જોઈએ, અને જો છોરી થાય ને તો આ બાજુવાળી જમના મને મેણા મારે. લ્યો, છોરો જોઈતો તો ને આવીને છોરી, એ તો નસીબમાં હોય એને છોરો મળે, ત્યારે શું મારે મેણા સાંભળવાના?
5: અલ્યા, પણ એના મેણા હારું આપણે ભ્રૂણ હત્યા કરવાની? આ સાત વાર ગંગામાં નહીશ ને તોય તારું પાપ નહીં ધોવાય, સમજી ને?
0: વહુ, જવા દે, એમની વાતો તું ના સાંભળી, અને ડાક્ટરાણી પાસે મને લઈ જા, હું એને સીધી દોર બનાવી દઈશ.
2: એ બા, એ ડાક્ટરે તો તને મળવા ઘેર આવવાનું કહ્યું છે, હું બોલાવી લાવું.
0: હા હા, હારું, જા એને લઈ આવ મારી પાસે, મારે જ એને સમજાવવી પડશે, એ તમને નહીં ગાંઠે. મારે તારું કઈ સાંભળવું નથી, મેં કહ્યું એ કરવાનું છે.
4: બા, પેલા મારી વાત તો સાંભળો, પછી તમારે જે કરાવવું હોય તે કરાવજો. જુઓ, આ જમાનો ઘણો આગળ વધી ગયો છે.
0: બળ્યો તારો જમાનો.
4: પણ બા, મારી વાત તો સાંભળો, જુઓ હું કોણ છું?
0: ડોક્ટર?
4: એમ નહીં, ડોક્ટર ખરી, પણ સ્ત્રી, છોકરી જ છું ને.
0: હા, તે ઈમાં હું છે, તું ભણી ગણી એટલે ડોક્ટર થઈ, પણ અમારામાં તારા જેટલું થોડું કોઈ ભણે છે.
4: પણ બા, તમારા છોકરાની બહુ ને જો છોકરી થાય અને મારી જેમ ભણે ગણે, હોશિયાર બને અને ડોક્ટર થાય, તો તમને ગમે?
0: ઈમાં શું છે, ગમે જ ને, પણ
4: બા, એ પણ ને પણ રહેવા દો. જુઓ, હવે છોકરીઓ પણ બધી જ જગ્યાએ આગળ વધી છે, નોકરીમાં, વેપારમાં, શિક્ષણમાં. અરે, પેલી વિમાનમાં બેસી અવકાશમાં ગઈ ને એ સુનિતા પણ છોકરી જ હતી ને, ખબર છે ને?

0: હા, એ તો કઈ પેપર માં એના ફોટા આવતા હતા. અલી બોલ, પણ એ તો ગજબ કહેવાય.
1: હા તો બા, આજે છોકરી પણ ધારે તો આગળ વધી પોતાની કાબેલિયત બતાવી શકે છે. અને જુઓ, હું છોકરી છું, મારીમાં કોણ હતી? છોકરી જ ને. અને એણે જો આ ભ્રૂણ હત્યા કરી હોત તો હું ડાક્ટર બની જે સેવા કરું છું એ કરત ખરી?
0: ના બેન, એ વાત તો ખરી છે.
1: અને જુઓ, છોકરાઓ સેવા કરશે એની શું ખાતરી? તમારો છોકરો પરણીને વહુ લઈને જુદો રહેવા જતો રહે તો પછી સેવા કોણ કરશે? છોકરી જ ને.
0: હા, એ વાત તો ખરી બોલ.
1: અને છોકરો જ તમને સ્વર્ગ અપાવશે એની કોઈ ખાતરી છે ખરી? જુઓ, આપણા વેદો અને પુરાણોમાં પણ સ્ત્રીઓને જનોઈ દેતા હતા. આ જનોઈ દેવી એટલે એને ભણવા ગણવાનો પુરુષ બરાબરનો હક દેવો.
0: હા બોલ.
1: તો જુઓ બા, આ છોકરાનો જ મોહ તમે છોડી દો અને ખોટો આગ્રહ ના રાખો, અને નસીબ પર કે ભગવાન પર પણ થોડી શ્રદ્ધા રાખો, અને એ જે આપે તેને સ્વીકારી લો.
0: એ બધું જ સાચું, પણ છોકરો એટલે તો ઉજળો વસ્તાર કહેવાય. છોકરો આવે ત્યારે પેંડા વેચે છે, છોકરી વખતે નથી વેચતા, એમ કેમ કે ને?
1: બા, એ તો બધી ખોટી પ્રથા પડી ગઈ છે, અને હવે આ જમાનામાં સુધારવી પડે ને. આ તમારો છોકરો કોણે પેદા કર્યો બોલો?
0: હાય હાય મુઈ, તારું સત્યાનાશ જાય, એ તો મેં જ પેદા કર્યો છે ને, પણ એનું તારે શું છે?
1: પણ બા, હું એ જ કહું છું, જો તમે સ્ત્રી છો એટલે છોકરો પેદા કર્યો, જો આ દુનિયામાં સ્ત્રીઓ જ નહીં રહે તો છોકરા કોણ પેદા કરશે? બોલો, એનો જવાબ આપો.
0: એ વાત તો તારી ખરી છે.
1: જુઓ બા, આ તમારા જેવા કેટલાય લોકોમાં પૂરતી સમજણ નથી, અને જૂની ઘરેણમાં જીવે છે એટલે આ ભ્રૂણ હત્યા વધતી ગઈ છે, અને એટલે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. આજે આપણા દેશમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે અને પુરુષો વધારે છે, એ પછી દરેક પુરુષને પરણવા કન્યા ક્યાંથી મળશે? અને સ્ત્રી પુરુષનું પ્રમાણ સરખું નહીં જળવાય તો આગળ પ્રજોત્પત્તિ કેવી રીતે થશે? બીજું, જો સ્ત્રીઓ ઓછી હશે તો તેના માટે ખેંચતાણી થવાની, એટલે ખૂન બળાત્કાર જેવા બનાવો વધતા જશે. બરાબર ને બા?
0: હા બોન, એ તો ખરું. જુઓ ને, અત્યારે જે કેટલું વધી ગયું છે.
1: હા, એટલે સ્ત્રીઓની સંખ્યા વધવી જોઈએ. એ વધુ આગળ આવે અને હોશિયાર બને એ જરૂરી છે. જુઓ, આજે આપણા રાષ્ટ્રપતિ પણ સ્ત્રી છે. દેશની આઝાદીમાં લડનાર પણ કેટલી સ્ત્રીઓ હતી. સ્ત્રી તો શક્તિ છે.
0: હા બોન, સ્ત્રી વગર તો બોન ઘર કોણ ચલાવે અને ઘર હાચવે કોણ? અરે, ઘર અને સંસાર તો સ્ત્રી જ ચલાવે, અને એ જ છોરા પેદા કરે અને મોટા કરે, બધું સ્ત્રી જ કરે છે ને, પુરુષોને ક્યાં એ બધું કરવું પડે છે? પણ અલી ડાક્ટરાણી, આ મને થાય છે કે હું મરી જઈશ, પછી મારી ચિતાને મારો છોકરો દા આપશે ને, એમ છોકરો તો જોઈએ ને.
1: આટલું સમજાવ્યું તોય ફરી પાછું તમે તો. હવે તો છોકરીઓ પણ અગ્નિદા આપે છે, એ ઠઠણી ખભે લઈને સ્મશાને જાય છે અને શ્રદ્ધ પણ કરાવે છે. તમે પેપરમાં નથી વાંચતા?
0: હા બોન, વાંચીએ છે ને, છોકરીઓ તો બહુ આગળ નીકળી જઈ છે.
1: હા, એટલે જ કહું છું, તમે છોકરાઓનો ખોટો મોહ ન રાખો અને જે સંતાન થાય તેને સારી રીતે ઉછેરો. જુઓ, આ તમારી વહુને 5મો મહિનો જાય છે, એને દવા બરાબર લેવડાવજો, અને મેં લખી આપ્યું છે ને તે પ્રમાણે ખોરાક લેવડાવજો, અને મહિના પછી મને બતાવવા આવવાનું છે, યાદ રાખશો ને મનછાબા?
0: હા બોન, તારી વાત તો હું સમજી ગઈ, અને હવે મને એવું થયું કે ભગવાન જે આલે તે બરાબર. આ છોકરાએ મુવા ક્યાં સ્વર્ગે લઈ જવાના? જુઓ ને, કેટલાય મા બાપને ઘરમાંથી કાઢી મેલે છે, તો પેલા હું કહે છે, ઘરડા ઘર. અરે હા, વૃદ્ધાશ્રમમાં જાય છે તો પછી એવા છોકરા હું કામના?
1: હા મનસાબા, હવે તમે ખરું સમજ્યા. અને એ મંગુ,
2: હા
1: જો બા તારું ધ્યાન રાખશે, હો હવે ચિંતા ના કરતી. મેં એમને બરાબર સમજાવ્યું છે એટલે એ મારી વાત માની ગયા છે, ખરું ને મનછાબા?
0: હા બેટા, તુંય દીકરી છે એટલે દીકરીની વાત તો માનવી જ પડે ને.
3: અને ડાક્ટર બોન,
1: હા
3: હું તમારી વાત સમજી ગઈ, હું એ પૈણીશ અને સાસરે જઈશ તો છોરા છોરીનો ભેદભાવ નહીં રાખું, અને મારા સાસુ સસરાને સમજાવીશ, હું કદી એ ભ્રૂણ હત્યા નહીં કરું અને બીજા કોઈને કરવાય નહીં દઉં.
1: હા, ભ્રૂણ હત્યા એ પાપ છે, એ સંદેશો ફેલાવી સમાજને આ પાપ કરતા રોકવા જોઈએ, અને સ્ત્રી સ્ત્રીની દુશ્મન બની હત્યા કરાવે એ કેટલું ખોટું છે.
3: હા હો, હા સાચી વાત.
1: અને એટલે જ કહું છું કે બેટી બચાવો અને ગર્ભમાં રહેલા અંકુરને ઉગવા દો.
4: અમને ઉગવા દો. હમણાં જ આપે દુર્ગેશ ઉપાધ્યાય લિખિત આ નાટક સાંભળ્યું.

0: देणार कलाकार होता चेतना त्रिवेदी, अरविंद उपाध्याय, जया सोनी, अश्विन पारेख, बेला शाह अने स्नेहा मालवणकर। નાટકની રજૂઆત કરી અખિલેશ નણાવટીએ।
1: બહેનો, મને આશા છે કે તમને આ નાટક ગમ્યું હશે। તો હવે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું વધુ બે હેલ્ધી રેસીપી। તો પાલક મકાઈ ટિક્કીની સામગ્રી નોટ કરી લો। એક કપ બાફેલી મકાઈ, એક કપ ઝીણું સમારેલું પાલક, બે બાફેલા બટાકા, એક ચમચી આદુ લીલા મરચાની પેસ્ટ, એક ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ, બે ચમચી બ્રેડ ક્રમ્સ અથવા ઓટ્સનો પાવડર, એક ચમચી તેલ। તો બહેનો, બનાવવાની રીત જે ખૂબ જ સરળ છે। બધી સામગ્રી ભેગી કરીને ટિક્કી બનાવો। નોનસ્ટિક તવા પર થોડા તેલમાં બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો। પાલક આયનથી ભરપૂર હોય છે અને મકાઈ ઉર્જાનો સારો સ્ત્રોત ગણાય છે। તો બહેનો, બીજી જ એક યુનિક અને હેલ્ધી રેસીપી જેનું નામ છે કઠોળના ઢોકળા। તો બહેનો, સામગ્રી નોટ કરી લો। 1/4 કપ લીલા મગ, ચણાની દાળ, તુવેરની દાળ, અડદની દાળ, બે ચમચી ઓટ્સનો ભૂકો જે બહેનો વૈકલ્પિક છે, 1 ઇંચ આદુનો ટુકડો, બે લીલા મરચા, અડધી ચમચી હળદર, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ઈનો અથવા અડધી ચમચી ખાવાનો સોડા ઉમેરો, મીઠું સ્વાદ મુજબ। તો બહેનો, વઘાર માટે તમને જોઈશે 1 ચમચી તેલ, અડધી ચમચી રાઈ, અડધી ચમચી તલ, મીઠા લીમડાના પાંદડા અને લીલા ધાણા। તો બહેનો, હવે બનાવવાની રીત। બહેનો, ચારેય કઠોળને 6 થી 8 કલાક પલાળી રાખો। ત્યારબાદ આદુ અને લીલા મરચા સાથે જાડું ખીરું તૈયાર કરો। તેમાં હળદર, મીઠું, લીંબુનો રસ અને ઓટ્સનો ભૂકો ઉમેરીને મિશ્રણ તૈયાર કરો। બહેનો, બાફતા પહેલા ઈનો અથવા ખાવાનો સોડા ઉમેરી હળવેથી મિક્સ કરો અને તરત જ થાળીમાં પાથરી 15 થી 20 મિનિટ સુધી બાફો। ઢોકળા તૈયાર થઈ જાય પછી તેના પર રાઈ, તલ અને મીઠા લીમડાનો વઘાર કરો અને લીલા ધાણાથી ગાર્નિશ કરો। બહેનો, આ વાનગી ચોમાસામાં કેમ સ્વાસ્થ્યવર્ધક છે? તો બહેનો, આમાં 4 પ્રકારના કઠોળ હોવાથી તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે। તે ઉપરાંત ફાઈબરથી ભરપૂર હોવાથી લાંબા સમય સુધી આનાથી પેટ ભરેલું રહે છે। વળી તળેલા નાસ્તાની સરખામણીમાં આ ઢોકળા વધુ હળવા અને પૌષ્ટિક વિકલ્પ છે। બહેનો, ચોમાસામાં સવારના નાસ્તા કે સાંજના હળવા જમણ માટે આ વાનગી ઉત્તમ છે। મેં તમારી સાથે હેલ્ધી વાનગીની રેસીપી શેર કરી। તો હવે વાત કરીએ મનોરંજનની, અને મનોરંજન એટલે ગીત। તો આવો સાંભળીએ સુંદર મજાનું ગીત।

બહેનો, હું તો ક્યાંય નથી જઈ રહી, પરંતુ કાર્યક્રમનો સમય અહીં જ પૂરો થાય છે એટલે જવું તો પડશે જ. મને આશા છે કે આજનો કાર્યક્રમ તમને ગમ્યો હશે. તમારા પ્રતિભાવો અમને પત્ર મારફતે જરૂરથી લખી મોકલાવશો. તો તમારી રેડિયો દોસ્ત બેનઝીર પઠાણને આપજો ઇજાઝત. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો. આવજો બહેનો. આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરનો એક થવા આવ્યો છે. બરાબર એક વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 1:05 સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશનને વેગ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદઘાટન કરશે. 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેકનોલોજી ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. એકવાર સંપૂર્ણ રીતે વિકસિત થયા પછી આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમીકન્ડક્ટર ચિપ્સ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે. તે મેમરી અને સ્ટોરેજ નિવારણની વધતી જતી વૈશ્વિક માંગને પહોંચી વળવામાં પણ મદદ કરશે. સાંભળી અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર બાદ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાંની અત્યાધુનિક ક્લીનરૂમ સુવિધાનું પણ નિરીક્ષણ કરશે. ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી ત્યાં જનસભાને પણ સંબોધિત કરશે. આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તેમજ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. આ પ્લાન્ટમાં હાલ 300થી વધુ નિષ્ણાતો કામ કરી રહ્યા છે અને આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટ થકી 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે. અપર્ણા ખોટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ અને મુંબઈને જોડતો સમગ્ર હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા બાદ આજે અમદાવાદમાં મીડિયા સાથે વાત કરતા તેમણે કહ્યું, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતમાં 80% કામ પૂર્ણ થઈ ગયું છે. તેમણે ઉમેર્યું હતું કે સુરતથી બિલીમોરાને જોડતો પ્રથમ સેક્શન આવતા વર્ષે કાર્યરત થશે.
2: બુલેટ ટ્રેન કા કન્સ્ટ્રક્શન ભી બહોત તેજી સે ચલ રહા હૈ ઓર અગલે સાલ સુરત સે બિલીમોરા કા પહેલા સેક્શન આરંભ કરેંગે ઉસકે બાદ મે વાપસી સે સુરત કા સેક્શન આરંભ કરેંગે ઉસકે બાદ મે વાપસી સે અમદાવાદ કા પૂરા કમ્પ્લીટ કરેંગે ફિર અમદાવાદ સે ઠાણે ઓર ઉસકે બાદ મે અમદાવાદ સે મુંબઈ ઇસ તરહ સે સેક્શન બાય સેક્શન ફેઝ બાય ફેઝ બહોત અચ્છે તરીકે સે 2029 કે એન્ડ તક કમ્પ્લીટ કરેંગે પ્રોજેક્ટ. બહોત 80% કામ ગુજરાત કે ક્ષેત્ર મે કમ્પ્લીટ હો ચુકા હૈ ઓર બહોત હી અચ્છી પ્રોગ્રેસ.
0: શ્રી વૈષ્ણવે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર એન્જિનિયરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. અમદાવાદની તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે શહેરમાં મુખ્ય રેલવે માળખાગત સુવિધાઓ અને વિકાસ પહેલોની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જાહેરાત કરી કે આગામી નવરાત્રી પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરાશે. મંત્રી અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃ વિકાસની પ્રગતિની પણ સમીક્ષા કરી અને અસારવા રેલવે સ્ટેશનના

પુનઃ વિકાસ માટેના માસ્ટર પ્લાન પર ચર્ચા કરી. કેન્દ્ર સરકારે ભાવ સ્થિરીકરણ બફર માટે ડુંગળીના ખરીદભાવમાં 13% વધારો કર્યો છે. હવે ભાવ પ્રતિ ક્વિન્ટલ 1875 રૂપિયાથી વધીને 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ખરીદી કિંમત આજથી અમલમાં આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલી ખરીદી કિંમતથી ડુંગળીના ખેડૂતો માટે વધુ સારું વળતર મળશે. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 225 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢના માંગરોળમાં સૌથી વધુ 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જ્યારે માળિયાહાટીનામાં 14 ઇંચ, ડાંગના વગઈ અને સુબીરમાં તથા સુરતના અંબિકામાં 13-13 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 2-3 દિવસમાં થયેલી મેઘમહેરથી રાજ્યમાં મોસમનો સરેરાશ કુલ 13% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદથી નુકસાનના પણ અહેવાલ મળ્યા છે. ભરૂચ જિલ્લાના વાલિયા પંથકમાં ભારે વરસાદને પગલે સિલુડી ગામમાં બેટમાં ફેરવાયું. ઘરોમાં પાણી ભરાતા 50 જેટલા લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે. ભાવનગરમાં જર્જરિત મકાન ધરાશાયી થતા બાળક સહિત 3 વ્યક્તિને ઇજા પહોંચી છે. તો તાપી જિલ્લાના ડોલવણથી પદમ ડુંગરી રાજ્ય ધોરીમાર્ગને સાથે જોડતો એપ્રોચ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેનાથી 4-5 ગામના લોકોને હાલાકી પડી છે. બીજી તરફ ડાંગ જિલ્લામાં સહેલાણીઓને પણ નદી, નાળા, ધોધ જેવા સ્થળે જોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફી લેવા પર તંત્રે પ્રતિબંધ ફરમાવ્યો છે. છેલ્લા કેટલાક દિવસ પડી રહેલા વરસાદને કારણે રાજ્યના વિવિધ જળાશયોના જળસ્તર વધ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમ 64% જેટલો ભરાયો છે. ભારે વરસાદને કારણે રાજ્યના 2 ડેમ, સુરેન્દ્રનગરના ધોળી ધજા અને મહીસાગરના કડાણા ડેમને હાઈ એલર્ટ પર મુકાયા છે, જ્યારે 1 ડેમ એલર્ટ અને 7 ડેમ વોર્નિંગ હેઠળ રખાયા છે. 10 ડેમ એવા છે જે 70%થી વધુ ભરાયા છે, જ્યારે બીજી તરફ ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ એનડીઆરએફની 10 ટીમ અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ એસડીઆરએફની 25 ટીમ તૈનાત કરવામાં આવી છે, જ્યારે 3 એનડીઆરએફ અને 8 એસડીઆરએફની ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે 1 જૂનથી આજ દિન સુધી નવસારી જિલ્લામાંથી કુલ 50 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. ભારે પવન અને વરસાદને કારણે 2174 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો, જેમાંથી 2087 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે અને 87 ગામોમાં કામગીરી હાલ પ્રગતિમાં છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABDને ફોલો કરશો. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી. અત્યારે સાંજના 5:20 થવા જાય છે. સાંભળીએ વિજ્ઞાપન બાદ હિન્દી ફિલ્મ ગીત.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: હરતી મુખર્જી અને જસપાલ સિંહને સાંભળીએ. ગીત ગાતા ચલ ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમે કરી રહ્યા હતા. FM બેન્ડ 102.2 દશાંશ મેગાહર્ટ્ઝ.

લોફર ફિલ્મનો ગીત હતું, મોહમ્મદ રફીના આવાજમાં. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રોનું પ્રસારણ છે ફ્રિકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર. અત્યારે સાંજના 5:30 થયા છે. પ્રસ્તુત છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી.

હેલો યુવા દોસ્તો, કેમ છો? મજામાં ને? યુવા દોસ્તોના ખાસ કાર્યક્રમ યુવાણીમાં વાલા શ્રોતા અને યુવા મિત્રનું સ્વાગત છે. હું છું આપની રેડિયો દોસ્ત મનસુરી સદો. તો દોસ્તો, શરૂ કરીએ આજના યુવાણી કાર્યક્રમને આ ધમાકેદાર ગીતથી.

0: યુવા દોસ્તો, ગીત સાંભળવાની મજા આવી ને? તો મિત્રો, આપણે દર યુવાણી કાર્યક્રમમાં અવનવા ટોપિક વિશે વાતો કરતા હોઈએ છીએ. તો આજે પણ આપણે એક સુંદર મજાના ટોપિક વિશે વાત કરવાની છે. તે ટોપિક વિશે વાત કરવા માટે આજે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે હિતેન્દ્ર જાદવ. નમસ્કાર.
1: નમસ્કાર.
0: કેમ છો?
1: બસ મજામાં.
0: તો સાથીઓ, આજે તેઓ આપણી સાથે એક સરસ મજાના ટોપિક, નિષ્ફળતા એ સફળતાની ચાવી, તે વિશે વાત કરવાના છે. તો ચાલો આપણે તેઓને સાંભળીએ.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું હિતેન્દ્ર જાદવ. મિત્રો, આજે હું તમારી સાથે એક એવી વાત કરવા આવ્યો છું, આપણા બધાના જીવન સાથે સંકળાયેલી છે એક એવો શબ્દ જેનાથી આપણને બધાને ડર લાગે છે, પણ એ શબ્દ વિના કોઈનો ઉદ્ધાર નથી. હા, હું વાત કરી રહ્યો છું નિષ્ફળતા એટલે કે ફેલિયર. આપણે ઘણી બધી જગ્યાએ એવું સાંભળતા હોઈએ છીએ કે આ વ્યક્તિ આમાં નિષ્ફળ ગયો છે, આમાં ફેલિયર થયો છે. તો આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે નિષ્ફળતા એ સફળતાની ચાવી છે, ફેલિયર ઇઝ ધ સ્ટેપિંગ સ્ટોન ટુ સક્સેસ. પણ જ્યારે આપણે પોતે નિષ્ફળ જઈએ ત્યારે આ ચાવી આપણને બહુ ભારે લાગે છે, ખરું ને? પણ આજે આપણે આ ચાવી પાછળનું અસલી રહસ્ય ખોલવાના છીએ. તો આગળ સાંભળીએ કેવી રીતે. પહેલા તો આપણે એ જ વિચારવાનું છે કે આપણે નિષ્ફળતાથી ડરીએ છીએ કેમ. કારણ કે આ સમાજે, સોસાયટીએ આપણને શીખ્યું છે કે જે પાસ થાય છે એ સિકંદર અને જે નાપાસ થાય છે એ ખતમ. પરંતુ મિત્રો, વાસ્તવિકતા તદ્દન અલગ છે. નિષ્ફળતા એ કોઈ ફૂલ સ્ટોપ નથી જે આપણે માનીને બેઠા છીએ, એ તો માત્ર એક અલ્પ વિરામ છે. આપણે તો તેનાથી આગળ વધવાનું છે. જ્યારે તમે કોઈ કામમાં નિષ્ફળ જાઓ છો ત્યારે એનો અર્થ એ નથી કે તમે નકામા છો. એનો અર્થ માત્ર એટલો જ છે કે તમારી મહેનતમાં અથવા તો તમારી પદ્ધતિમાં અથવા તો કોઈ સિચ્યુએશનમાં અથવા તો ક્યાંક કોઈક નાનકડી ખામી રહી ગઈ છે. તો આ નિષ્ફળતા આપણને એ શીખવે છે કે કઈ વસ્તુ કામ નથી કરી રહી અથવા તો આપણે ક્યાં મહેનત કરવાની જરૂર છે. તમે જરા વિચારો, જો તમે ક્યારે પડશો જ નહીં તો તમને ખબર કેમ પડશે કે ઊભા કેવી રીતે થવાનું છે? તમને ખબર જ હશે કે જ્યારે નાનપણમાં આપણે બધાએ સાયકલ ચલાવતા શીખવાનું જ્યારે શરૂ કર્યું હશે ત્યારે આપણને એકદમ સાયકલ નહીં આવડી હોય, હે ને? આપણે ઘણી વખત પડ્યા હોઈશું તો જ આપણને સાયકલ

લાવડી હશે. એવી જ રીતે કે જો ચાલતા શીખતું બાળક હોય અને જો એ પડવાના ડરથી આમ બેસી રહે તો વિચારો એ ક્યારે દોડી શકે? ના દોડી શકે. તો ચાલો તમને કેટલાક એવા લોકોના ઉદાહરણ આપું કે જે દુનિયાની મહાન વ્યક્તિઓ છે, પણ દુનિયાએ જ ભૂતકાળમાં તેમને રિજેક્ટ કર્યા હતા, પણ આજે આ દુનિયા તેમને સલામ કરે છે. એક છે થોમસ આલ્વા એડિસન. આ ઉદાહરણ આપણને બધાને ખબર જ છે કે થોમસ આલ્વા એડિસને શેની શોધ કરી? તો કે વીજળીના બલ્બની, કે જેમણે વીજળીનો બલ્બ બનાવ્યો. અને જ્યારે તેઓ બલ્બ બનાવવામાં ઘણી વખત નિષ્ફળ ગયા, ઘણી વખત, અને આ નિષ્ફળતાની અંદર તેમણે કોઈકે એવું પૂછ્યું કે તમે આટલી બધી વાર નિષ્ફળ ગયા છો તો તમને દુઃખ ના થયું કે તમે દુઃખી નથી થતા? તો એ વખતે એડિસને બહુ સુંદર જવાબ આપ્યો કે હા, હું દુઃખી નથી થતો, હું નિષ્ફળ નથી ગયો, પણ મેં એવા ઘણા બધા રસ્તા શોધ્યા છે કે જેનાથી આ બલ્બ નથી બની શકતો. તો વિચારો મિત્રો, કેટલી સરસ વાત છે, કેટલી મોટી પોઝિટિવિટીની વાત છે. અને આપણે આ પોઝિટિવિટી આપણા જીવનની અંદર અપનાવવી જોઈએ. જે કે રોલિંગ એ હેરી પોટર પુસ્તકના લેખિકા છે. હવે તેમની

0: કે હા, હું દુઃખી નથી થતો, હું નિષ્ફળ નથી ગયો, પણ મેં એવા ઘણા બધા રસ્તા શોધ્યા છે કે જેનાથી આ બલ્બ નથી બની શકતો. તો વિચારો મિત્રો, કેટલી સરસ વાત છે, કેટલી મોટી પોઝિટિવિટીની વાત છે. અને આપણે આ પોઝિટિવિટી આપણા જીવનની અંદર અપનાવવી જોઈએ. જે કે રોલિંગ એ હેરી પોટર પુસ્તકના લેખિકા છે. હવે તેમની આ નવલકથાને આપણે જાણીએ છીએ કે કેવી જાદુની દુનિયા છે. તો આ નવલકથા લઈને જ્યારે એ જાય છે ત્યારે 12 જેટલા પબ્લિશર્સે આ એમની વાર્તાને નકારી કાઢી હતી. જો તેમને આ નકારમાંથી હાર માની લીધી હોત તો વિચારો, આપણે આજે આ દુનિયા એક અદ્ભુત, એક કાલ્પનિક દુનિયાથી વંચિત રહી ગઈ હોત. આપણને એ ઇમેજિનેશન જોવા જ ના મળતું. તો આમાંથી પણ પોઝિટિવિટી લેવાની જરૂર છે. વોલ્ટ ડિઝની છે, વોલ્ટ ડિઝનીને તમે મિકી માઉસની એનિમેશનના શોધથી તમે ઓળખતા જ હશો. મિકી માઉસ અને ડિઝનીલેન્ડ બનાવનાર આ વોલ્ટ ડિઝનીએ તેમની યુવાનીમાં એક ન્યૂઝપેપર એડિટરે તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, બોલો. અને એ ન્યૂઝપેપરના એડિટરે એમને એવું કીધું કે તમારી પાસે કોઈ કલ્પના શક્તિ નથી, તમારી પાસે કોઈ ઇમેજિનેશન નથી, અને તમારી પાસે કોઈ સારા આઈડિયા નથી, બોલો. એટલું જ નહીં, તેમની પહેલી એનિમેશન કંપની હતી ને, એ પણ દેવાળું ફૂંકાવાને કારણે બંધ થઈ ગઈ હતી.
1: તો દોસ્તો, આજે આપણી સાથે હિતેન્દ્ર જાદવે નિષ્ફળતા એ સફળતાની ચાવી વિશે ખૂબ જ સરસ વાત કરી. મિત્રો, તેઓ આગળ પણ આપણી સાથે વાત કરશે, પરંતુ તે પહેલા કંઈક મનોરંજન તો થઈ જાય ને. તો ચાલો દોસ્તો, આ સુંદર મજાનું ગીત સાંભળી લઈએ.

0: યુવા દોસ્તો, ગીત સાંભળવાની મજા આવી ને? તો ચાલો હવે આપણે ફરીથી હિતેન્દ્રભાઈ જાદવને સાંભળીએ.
1: તો મિત્રો, વિચારો, આટલી બધી ખરાબ પરિસ્થિતિની અંદર તેઓ ઉભા થઈને પોઝિટિવિટી અપનાવે છે. જો તેઓએ ન્યૂઝપેપરના એડિટરની વાત માની લીધી હોત અને આમ હાર માનીને બેસી ગયા હોત કે મારી પાસે તો કોઈ ઇમેજિનેશન નથી કે કોઈ કલ્પના શક્તિ નથી, તો વિચારો આજે આ દુનિયા મિકી માઉસ કે ડિઝનીલેન્ડ વર્લ્ડને જોઈ શકતી? ના જોઈ શકતી. એ સરસ મજાના કાર્ટૂનને આપણે જોઈ શકતા? ના જોઈ શકતા. તો નિષ્ફળતાએ જ તેમની કલ્પના શક્તિને વધુ મજબૂત બનાવી, તેમને તેની અંદરથી પોઝિટિવિટી શોધી. તેમને એવું વિચાર્યું કે હું મારી કલ્પના શક્તિને વધારે મજબૂત બનાવું, ના કે હું હાર માનીને બેસી જાઉં. તો મિત્રો, આ બધા ઉદાહરણ જોઈને એવું લાગે કે આ બધા લોકોમાં એક જ વસ્તુ કોમન હતી, અને તે હતી કે તેઓ નિષ્ફળતાથી ડર્યા નહીં, પણ તેને પોતાની ચાવી બનાવી દીધી, તેને પોઝિટિવિટીમાં ફેરવી દીધી. મિત્રો, નિષ્ફળતા આપણને શું શીખવે છે? ઘણી વખત આપણને એવું લાગે છે કે આ નિષ્ફળતા આવી ગઈ છે, પણ આપણે તેની અંદરથી કંઈક ને કંઈક શીખવું જોઈએ. તો નિષ્ફળતા આપણને શું શીખવે છે? તો રેડિયો સાંભળી રહેલા બધા મિત્રોને હું જણાવું કે નિષ્ફળતા ત્રણ બહુ મોટી ભેટ આપે છે. પહેલો છે અનુભવ. જે પુસ્તકો નથી શીખવી શકતા એ અનુભવ આપણને શીખવે છે, આ વાત તો આપણને ખબર છે, અને એ આપણને એક હાર શીખવી જાય છે.

0: અનુભવ અને તેની અંદરથી આપણે જે હાર માની એ હારમાંથી આપણે એ અનુભવ લેવો જોઈએ, તો જેનાથી આપણે વધુ સારી રીતે તૈયાર થઈએ છીએ કે આપણે આ આ ભૂલ કરી છે તો એમાંથી આપણે કેવો સુધાર લાવીશું. ઠીક છે ને મિત્રો, જેમ કે થોમસ આલ્વા એડિસને કે એમાંથી એક અનુભવ એમને લીધો કે આ બલ્બ આવી રીતે નથી બની શકતો, તો એમને બીજો રસ્તો અપનાવ્યો, તો અનુભવ. પછી છે ધૈર્ય. જેમ જેમ આપણે નિષ્ફળતાથી સફળતા તરફ જઈએ છીએ તેમ પાસે ધૈર્ય પણ હોવું ખૂબ જ જરૂરી છે, અને એ આપણને શીખવે છે ધૈર્ય. તો ધૈર્ય એ આપણને ટકી રહેવાની તાકાત આપે છે કે આપણે હિંમત નથી હારવાની, એકના એક દિવસ તો આપણને સફળતા મળવાની જ છે, આ વાત તો ચોક્કસ છે, સાચી જ છે. એ આપણને ટકી રહેવાની તાકાત આપે છે ધૈર્ય. પછી છે નમ્રતા. મિત્રો, સફળતા જ્યારે આપણી પાસે આવી જાય તો આપણે જોયું હશે ઘણા બધા વ્યક્તિની અંદર કે તેમને જો સફળતા રાતોરાત મળી ગઈ હોય, ક્યારેક ક્યારેક અહંકારમાં આવી જાય છે. પણ સફળતા અહંકાર લાવે છે ખરી, પણ નિષ્ફળતા એ આપણને જમીન સાથે જોડી રાખે છે, આપણને એ નમ્ર બનાવે છે. સાચી વાત ને મિત્રો? મિત્રો, જો તમને જીવનમાં ક્યારેય નિષ્ફળતા મળે તો નિરાશ થઈને બેસી ના જતા. તમે છે ને પોતાની જાતને આ ત્રણ પ્રશ્નો પૂછો. પહેલો છે કે જ્યારે મને નિષ્ફળતા મળી કોઈ કામની અંદર, તો વિચારો કે આમાંથી મને શું શીખવા મળ્યું. આ બહુ સારી વાત છે મિત્રો, આની અંદરથી આપણે પોઝિટિવિટી લેવી જોઈએ. મિત્રો, દરેક ઘટના આપણને કંઈક ને કંઈક તો શીખવાડતી જ હોય છે, આપણે એની અંદરથી શીખવું જોઈએ. પછી બીજો પ્રશ્ન આપણે એ કરવાનો છે, હું આ વસ્તુને વધુ સારી કેવી રીતે બનાવી શકું, બરાબર ને મિત્રો, તો જ આપણે જીત તરફ ધીમે ધીમે આગળ વધીશું. પછી ત્રીજો પ્રશ્ન પોતાની જાતને એ પૂછવાનો છે કે મારી કઈ ભૂલ હવે મારે સુધારવાની છે, કે આ ઘટના બની છે જેમાંથી મને નિષ્ફળતા મળી છે, તો હું આની અંદરથી શું સુધારો કરું. તો શ્રોતા મિત્રો, આ વાર્તાનો સાર એટલો જ છે કે મિત્રો, કે સફળતાનો રસ્તો એ હંમેશા નિષ્ફળતાની ગલીઓમાંથી જ પસાર થાય છે. જો નિષ્ફળતાનો સામનો નહીં કરો તો તમે હાર માનીને બેસી જશો, પરંતુ આ નિષ્ફળતાની ગલીઓમાંથી પસાર થતા થતા આપણને એક દિવસ તો સફળતા મળશે જ. આ વાત 100% સાચી છે, અને જીતવાની મજા ત્યારે જ આવે છે જ્યારે તમે હારનો સ્વાદ ચાખ્યો હોય મિત્રો. શ્રોતા મિત્રો, અને અંતે હું એક સુંદર પંક્તિ કહેવા માંગીશ કે અસફલતા એક ચુનૌતી હૈ, ઇસે સ્વીકાર કરો, ક્યાં કમી રહે ગઈ દેખો ઓર સુધાર કરો. જબ તક ના સફલ હો નીંદ ચેન કો ત્યાગો તુમ, સંઘર્ષ કા મેદાન છોડકર મત ભાગો તુમ, કુછ કિયે બિના હી જય જયકાર નહીં હોતી, કોશિશ કરને વાલો કી કભી હાર નહીં હોતી. અને એટલા માટે જ નિષ્ફળતાથી ડરો નહીં, એને આવકારો, કારણ કે એ જ તમને તમારી સફળતા સુધી દોરી જશે. અને મહેનત કરતા રહો અને હસતા રહો.
1: તો સાથીઓ, આજે આપણી સાથે હિતેન્દ્ર જાદવે નિષ્ફળતા એ સફળતાની ચાવી વિશે ખૂબ જ સરસ વાત કરી. તો હિતેન્દ્રભાઈ, તમારા જીવનમાં પણ ક્યારેક તમને નિષ્ફળતા તો મળી હશે ને?
0: જરૂર, નિષ્ફળતા કોના જીવનમાં નથી આવતી.
1: તો શું તમે અમારા યુવા દોસ્તોને તમારો અનુભવ જણાવશો?
0: હા, કેમ નહીં. નિષ્ફળતાની વાત કરીએ તો મારા જીવનની અંદર એક ભણવાને લઈને એક મને દોરંદસની અંદર ગણિત વિજ્ઞાનની અંદર મને થોડું ઓછું ભાવતું હતું. મને ગણિત વિજ્ઞાન એટલું બધું સમજ નહોતી પડતી, એની અંદર બહુ કંઈ ગામડાના બાળકો ગણિત વિજ્ઞાન તરફ વધારે ધ્યાન નથી રાખતા. તો જ્યારે હું 10મા ધોરણમાં આવ્યો ત્યારે મને ગણિત વિજ્ઞાન સમજવામાં બહુ મુશ્કેલી પડી હતી, પરંતુ મેં હાર માનીને હું બેસી નથી રહ્યો, કારણ કે મારે સાયન્સની અંદર મારું કેરિયર બનાવવું હતું. તેથી મેં મહેનત કરી અને પછી મેં હાર નથી માની અને મહેનત કરીને મેં ગણિત વિજ્ઞાનની અંદર મારી સમજ શક્તિ વધુ મજબૂત બનાવી અને આજે હું સાયન્સમાં બીએસસી એમએસસી કરી જ રહ્યો છું.
1: ખૂબ જ સરસ. પણ જ્યારે તમે હિંમત હારી ગયા હતા, નિષ્ફળતાને આવકારી લીધી હતી, ત્યારે તમારા સપોર્ટમાં પણ કોઈ હશે ને?
0: બિલકુલ, એ વખતે મારે સપોર્ટમાં હતા મારા માતા પિતા, મારા શિક્ષક અને હું પણ હતો, કારણ કે એ આત્મવિશ્વાસ પહેલા પોતાની અંદર હોવો જરૂરી છે.
1: તમારી વાત સાચી છે, કેમ કે આત્મવિશ્વાસ વગર તો આપણે કોઈ પણ કામ પાર નથી પાડી શકતા. અને જો મિત્રો આપણામાં આત્મવિશ્વાસ હોય ને તો આપણે અઘરામાં અઘરું કામ સહેલું બનાવીને પાર પાડી શકીએ છીએ. અને જો યુવા મિત્રો આપણામાં આત્મવિશ્વાસ હોય ને તો આપણને અઘરામાં અઘરું કામ પણ સહેલું લાગે છે. તો યુવા દોસ્તો, જો તમને પણ અભ્યાસમાં કઈ કચાસ લાગતી હોય તો તમે પણ પોતાના માતા પિતાનો, શિક્ષકનો સપોર્ટ લઈ શકો છો. આમ હાર માનીને બેસી રહેવાથી જીવનમાં કઈ થવાનું નથી, એટલે આપણા સપનાઓને સાકાર કરવા માટે આપણે હિંમત અને આત્મવિશ્વાસ રાખવો ખૂબ જ જરૂરી છે. આશા રાખું છું કે આજનો આ કાર્યક્રમ તમને ગમ્યો હશે. ફરી મળીશું એક નવી જ વાત સાથે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત મંસૂરી.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ KJIT.org ટુડે.
2: જુર્મ ફિલ્મ ગીત કુમાર સાનુ અને સાથીઓના અવાજમાં.

શ્રોતા મિત્રો, ગુલમહોર કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો. હિન્દી ફિલ્મ ગીત હદ કર દી આપને ફિલ્મ આ ગીત જસપિંદર નરુલા આનંદરાજ આનંદ અને સાથીઓના અવાજમાં સાંભળીએ.

0: કુમાર સાનુ અને સાથીઓના સ્વરમાં હતું ફિલ્મ જમકારનું ગીત. શ્રોતા મિત્રો, આ સાથે જ આજનો આ હિન્દી ફિલ્મ સંગીતનો ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે, એફએમ બેન્ડ 102.2 MHz પર. અત્યારે સાંજના 7:10 થવા જાય છે. થોડી જ વારમાં આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં પ્રાદેશિક સમાચાર અમે રીલે કરીશું.
1: રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી

0: 9 આરોપીઓની ધરપકડ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો T20 મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતમાં સેમીકન્ડક્ટર ઉદ્યોગ છેલ્લા એક દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું કદમ છે. તેમણે ઉમેર્યું, ચીપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું માળખું ભારતમાં વિકસિત કરવાનું અમારું લક્ષ્ય છે.
1: हम केवल मोबाइल नहीं बनाएंगे, हम केवल इलेक्ट्रॉनिक्स नहीं बनाएंगे, हम उन चिप्स का निर्माण भी करेंगे जिनसे इलेक्ट्रॉनिक्स की पूरी दुनिया चलती है. पहले प्रोडक्ट, फिर कंपोनेंट और अब सेमीकंडक्टर, यानी इलेक्ट्रॉनिक्स की पूरी वैल्यू चेन भारत में होगी. यह विकसित भारत का रोड मैप है, यही मेक इन इंडिया का अगला चरण है.
0: શ્રી મોદીએ કહ્યું, આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે.
1: મુજે બતાયા ગયા હૈ કે અભી યહાં સે હર સાલ 20 કરોડ ચિપ્સ નીકલેગી ઓર મુજે બતાયા ગયા આપ સભી યહી નહીં રુકને વાલે હૈં આપને હર સાલ 500 કરોડ ચિપ્સ કા લક્ષ્ય રખા હૈ યાને હર દિન 1.5 કરોડ સે જ્યાદા મેરા પક્કા વિશ્વાસ હૈ કે આપ उसे बहुत जल्द हासिल करके रहेंगे.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 2026ના અંત સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે. સાણંદમાં 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેક ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમીકન્ડક્ટર ચિપ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે. આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. તેમણે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર ઇજનેરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી. તેમણે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશન અને મેટ્રો સ્ટેશન કેવી રીતે એક સ્થળે કાર્યરત થશે તે અંગે પણ માહિતી આપી.
2: मेट्रो रेलवे का और हाई स्पीड का, ये 3 स्टेशन एक जगह स्थापित हो रहे हैं. इन तीनों का इंटीग्रेशन करना बहुत जरूरी एक मिशन लिया था हाथ में. मेट्रो से उतर के सीधे आने पे फर्स्ट फ्लोर अगर आते हैं तो भारतीय रेल के स्टेशन पे, सेकंड फ्लोर पे जाते हैं तो बुलेट के स्टेशन, बुलेट से उतर के सीधा लिफ्ट से या एस्केलेटर से भारतीय रेल के स्टेशन पे भी आ जाते हैं और ग्राउंड फ्लोर तक आए तो मेट्रो के स्टेशन.
0: ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ રાજ્યમાં 6 સેમીકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે. આ તમામ 6 પ્રોજેક્ટમાં અંદાજે 1,24,000 કરોડનું રોકાણ કરાયું છે, જેના થકી રાજ્યમાં આશરે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે. રાજ્યમાં હાલ માઇક્રોન ટેકનોલોજી અને કેન્સ સેમિકોનના સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે. આજે સાણંદમાં વધુ એક પ્લાન્ટનું પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું છે. ગુજરાત પોલીસે માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢ્યા છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કામગીરીમાં 288 મહિલાઓ, 88 બાળકીઓ, 21 છોકરાઓ અને 103 પુરૂષોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે. રાજ્યમાં ગુમ થયેલા લોકોને શોધવા પોલીસે 7 મેથી 5 જૂન દરમિયાન વિશેષ ઝુંબેશ અંતર્ગત ઓપરેશન મિલાપ હાથ ધર્યું હતું, જેમાં કુલ 1,478 લોકોને શોધી કાઢવામાં સફળતા મળી હતી. તેની સફળતા બાદ આ વિશેષ ઝુંબેશ વધુ 10 દિવસ ચલાવવામાં આવી હતી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા કુલ 134 બેંક ખાતાઓ મારફતે 21 કરોડ 37 લાખથી વધુના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા. આ ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કુલ 272 ફરિયાદો નોંધાઈ છે. આરોપીઓ ફ્રોડની રકમ બેંક ખાતાઓમાં જમા કરાવી ચેક અને એટીએમ મારફતે ઉપાડી અન્યત્ર ખસેડી જતા હતા. પોલીસ આરોપીને ઝડપી અદાલતમાં રજૂ કરતા 18 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ_ABD ને ફોલો કરશો.

0: ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આણંદની ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ખાતે આયોજિત સહકાર સપ્તાહની ઉજવણીમાં જણાવ્યું કે સહકારી મૂલ્યો અને સહકારી મંડળીઓનો સર્વાંગી વિકાસ એ જ દેશના વાસ્તવિક વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે. સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું.
1: હવે ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટી નવા સ્વરૂપે દેશ અને દુનિયા સામે આવ્યું છે. અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતો તૈયાર કરવાનું કામ એ અહીંયા આ કેમ્પસની અંદર થઈ રહ્યું છે. આવનારું સશક્ત ભારત તૈયાર કરવા માટે ત્રિભુવન સહકાર યુનિવર્સિટીની ભૂમિકા પૂરા દેશ અને વિશ્વ માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે.
0: ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ વધુ સરળ અને ઝડપી બને તે માટે વેરાવળ શહેર અને ગ્રામ્ય તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા ખાતે જમીન દફતર નિરીક્ષક વર્ગ 2ની 7 નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરાઈ છે. ઉલ્લેખનીય છે કે જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની કામગીરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવતા વહીવટી વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે. રાજ્યમાં અત્યાર સુધી પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડના ધરમપુર તાલુકાના ધામણી ગામમાં ભારે વરસાદ અને પવનને કારણે એક છાપરું ધરાશાયી થયું હતું, જેમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું જ્યારે તેમની પત્નીને ઇજાઓ થઈ હતી. ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી કુલ 50 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. 2174 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો, જેમાંથી 2087 ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી દેવાયો છે. અતિભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં બંધ થયેલા 42 રસ્તા પૈકી 39 રસ્તાઓ પુનઃ ખુલ્લા મુકાયા છે. ભારે વરસાદની શક્યતાને પગલે રાજ્યના તમામ બંદરોએ 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે 700થી વધુ બોટોને સુરક્ષિત રીતે કિનારે લાંગરી દેવામાં આવી છે. દરમિયાન રાજ્યના 105 તાલુકામાં આજે વરસાદ નોંધાયો, જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન ભારે પવનની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: 4 से लेकर 10 जुलाई तक इसमें अगले 4 दिन गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. जो एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है, सूरत, नर्मदा, दांग के लिए दिया गया है. और वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में अरावली, दाहोद, महीसागर, येलो वार्निंग दिया गया है साबरकांठा, आणंद के लिए दिया गया है. इसके साथ थंडरस्टॉर्म वार्निंग भी है और बिजली गिरने का भी संभावना है.
0: પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ ભારતના 3 ઓવરમાં વિના વિકેટે 21 રન થયા છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ભારત માટે 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીએ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર સૌથી યુવા ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. વૈભવે 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને સચિન તેંડુલકરના લાંબા સમયથી ચાલતા રેકોર્ડને તોડી નાખ્યો, જેમણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પ્રવેશ કર્યો હતો. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના અમરાપુર ગામે શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાઈ ગયો, જેમાં 33 જેટલી કંપનીઓ અને 1872 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા, જે પૈકી 780 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ. મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ સિરામિક કંપનીમાં ભયંકર આગ લાગતા ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. મોરબી ફાયર વિભાગની 4 ટીમો ઉપરાંત રાજકોટથી 2 ફાયરની ટીમો અને વાંકાનેરથી 1 ટીમ પણ રફાળેશ્વર પહોંચી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. દેશના 3જા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં 9 આરોપીઓની ધરપકડ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો T20 મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રના પ્રસારણ છે FM 102.2 પૂર્ણાંક દશાંશ મેગાહર્ટ્ઝ પર.

0: સાત વાગીની 20 મિનિટ થઈ છે. હવે પછીનો કાર્યક્રમ બસ થોડી જ વારમાં.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત ભાઈઓ બહેનોને આપના દોસ્ત કેતન રાવલ તેમજ
2: પારૂલ રાવલના નમસ્કાર.
3: શેતર શેડ્યા તો ભલે સીડ્યા ને મરો રાફડો.

0: मिठी
1: हा
0: हवे तो टाढक थई के नही?
1: टाढक तो थई से पण हवे बहु बधी टाढक नथी गमती
0: एम नही। हा ઘણા દિવસથી એમ કહેતી કે વરસાદ આપણા મધ્ય ગુજરાતમાં વરસતો નથી વરસતો નથી, પણ આ મેઘરાજાએ મધ્ય ગુજરાત ઉપર પણ મહેર કરવાનું શરૂ કરી દીધું છે, એટલે હવે ખેતીલાયક વરસાદ થયો કહેવાય?
1: હા ખેતીલાયક તો થયો છે હો, અને મને તો બહુ ખુશી થાય છે।
0: આ દર વર્ષની જેમ આ વર્ષે તે તારા ઘરની પાછળ, ઘરની બાજુમાં, ઘરની આગળ અને ખેતરમાં જે પેલી ડુંગરાવાળી જગ્યા છે બધે પેલો શાકભાજીનો મોડવો તૈયાર કર્યો છે કે નહીં?
1: એ તો કર્યો છે ને, દૂધી કરી છે, પછી ટીંડોળા, પછી મેં કર્યા છે ગલકા।
0: મીઠી આ તે દૂધી તુરિયાની વાત કરીએ તો બરાબર છે, પણ આ જે ટીંડોળાની વાત કરીને, ટીંડોળા માટે તો તમારે શું કરવાનું? એ તો ગયા વર્ષનો જે વેલો જમીનમાં દબાઈ રહ્યો હોય એ વરસાદનું પાણી મળે એટલે એની જાતે ફૂફાળા મારીને ઉભો થઈ જતો હોય છે।
1: એ તો બધું નથી એટલે,
0: હે
1: બધું સાફ કર્યું ને એમાં બધું નીકળી ગયું।
0: સાફ કર્યું તોય?
1: હા
0: પણ એમ કઈ ખોદીને થોડું સાફ કર્યું હશે તે?
1: પાવડાથી કર્યું ને, બધું ચોખ્ખું કર્યું ને એટલે।
0: તો પછી મીઠી છે ને, એવું થાય ને તો નવેસરથી પછી ટીંડોળીનો વેલો પણ આપણે રોપવો પડશે, અને આ વખતે છે ને બારમાસી ટીંડોળી વાવવાની ઈચ્છા છે। હા
1: હા તો આપણે રોપીશું ને।
0: કારણ કે બારમાસી ટીંડોળીમાં શું છે કે બારે માસ ટીંડોળો લાગે, પેલી ચોમાસું ટીંડોળીમાં શું થાય કે વાયા પછીથી ફક્ત ચોમાસામાં ટીંડોળો લાગે, પછી શિયાળો ઉનાળો આવે એટલે પછી પૂરું, પણ આ ટીંડોળીનો વેલો રોપતા પહેલો ખાસ કાળજી રાખવી પડે। હા
1: કઈ કાળજી હોય છે પાછી?
0: કઈ કાળજી? અમને આપણે આ કેરીની સિઝન ગઈ ત્યારે કેરીઓ ખરીદતી વખત શું ધ્યાન રાખતી તું કે ખાટી છે કે મીઠી છે એમ જોતી હતી?
1: હા એ તો જોવું પડે ને।
0: તો આ ટીંડોળામાં આવું થાય, આ ટીંડોળો એટલે કે આ ગિલોળા એ પણ મીઠાઈ હોય ને કડવાઈ હોય છે, ખબર છે?
1: હા એ તો મને ખબર છે, એકદમ લીલા લીલા જે આવે છે ને જાડા જાડા એ કડવા હોય છે।
0: અરે લીલા તો બે હોય પણ મીઠી ઘણી વખતે આ જંગલે જે ટીંડોળા હોય છે એને ખબર પણ ના પડે, આપણા મીઠા ટીંડોળા જેવા દેખાય પણ ખાઈએ ને ત્યારે ખબર પડે, આમ ખાઈને ચાવતાની હાથમાં થૂકી દેવું પડે, હા એટલા કડવા
1: એવા તો અહીં કઈ મળે છે હજુ?
0: અરે મળતા હોય અને કોઈ વેચે તો કોઈ લે ખરું આવા કડવા ટીંડોળા એમ કે?
1: હા માર્કેટમાં હજુ નહીં મળતા એવા। હા
0: પણ ના જ મળે ને મીઠી, કારણ કે આ ગળે ઉતરે જ ના, પણ ઘણી વખતે ભૂલમાં આપણાથી આવો કડવી ટીંડોળીનો વેલો રોપાઈ જાય અને આપણે એની સેવા કર કરીએ, ખાતર આપીએ, પાણી આપીએ, ગોળ મારીએ, મોટો થાય ને ફૂલ બેસે, ફૂલ જોઈને હરખાઈએ અને પછી ટીંડોળું લાગે અને પછી ટીંડોળા તોડી અને ખાવા બનાવવા માટે એને સમારીએ અને સમારતા એક ટીંડોળું મોઢા મૂકીએ પછી ખબર પડે આ તો કડવું છે,
1: પણ ચાખી જોવાનું બનાવતા પહેલા।
0: બનાવતા પહેલો તો ચાખી જોઈએ, સાચી વાત છે, પણ મીઠી આખો ટીંડોળીનો મોઢવો ઉભો કરી દીધો હોય એ તો આપણી 4 મહિનાની મહેનત માથે પડે ને?
1: હા એ તો પડે, પણ ખબર કેવી રીતે પડે કે આ નથી સારું?
0: એટલે જ ખાતરી વાળી જગ્યાએથી ટીંડોળીનો વેલો લાવવાનો, કોઈના વાડામાંથી લવાય અથવા તો ખાતરીપૂર્વકની નર્સરીમાંથી આવો વેલો આપણે ખરીદીએ અથવા તો જે પોલિથીન બેગની અંદર આપણને એનો ઉછેર આપે છે એ ખરીદીને આપણે વાવીએ ને તો એમાં ખાતરી કહેવાય કે આ ટીંડોળીનો વેલો મીઠો હશે,
1: તો આપણે એવી રીતે જ લાવીશું। હા
0: પણ મીઠી કોઈ પણ આ વેલાવાળા શાકભાજીની ખેતી કરીએ ને ત્યારે વેલો તો ખૂબ ઝડપથી વધવા માંડે, હમણાં જાજો ને આ વરસાદ પડતાની હાથમાં આ વાડ ઉપર, ઝાડ ઉપર એકે વેલો નહોતો એની જગ્યાએ અત્યારે કેટલા બધા વેલા જોવા મળે છે।

0: પણ એ વેલા ઝડપથી વધે, એની ઉપર ઝડપથી ફૂલ બેસે, પણ ફૂલ બેઠા પછીથી એની ઉપર જ્યારે ફળ આવવાનું થાય ને ત્યારે મોટાભાગના ફળ ખરી પડતા હોય છે. અથવા તો વેલાના પાન હોય ને એ ઘણી વખતે જીવજંતુ, રોગ, જીવાત, ઈયળ કોતરી કાઢે છે. આવું થાય છે?
1: હા એ તો થાય છે, એ તો મને ખબર છે, પણ એની માવજત કરવી પડે ને.

મિત્રો, ગુજરાત રાજ્યને 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે અને દરિયા કિનારો હોય એટલે દરિયા કિનારે ઠંડી હવા તો આપણને મળે જ, માછીમારીનો વ્યવસાય પણ દરિયાને કારણે થાય. અને હા, દરિયા કિનારે આપણને નાળિયેરનું વૃક્ષ અવશ્ય જોવા મળે. કહેવાય છે કે દરિયા કિનારો હોય ત્યાં નાળિયેરી હોય જ, આ એક કુદરતી રીતે ઉગી નીકળતું હોય છે. પરંતુ મિત્રો, આજના કાર્યક્રમમાં વાત કરવી છે નાળિયેરની ખેતી વિશે. પરંતુ આ વાત કરતા પહેલા વાત કરીએ નાળિયેરના પાણી વિશે. નાળિયેર પાણી પીવાના ઘણા બધા ફાયદા છે. નાળિયેર પાણીમાં સોડિયમ, પોટેશિયમ, આયર્ન, વિટામિન એ, બી અને સી ભરપૂર માત્રામાં હોય છે અને તે આપના શરીરને હાઇડ્રેટ રાખે છે, એટલે કે પાણીની ખેંચ પડવા દેતું નથી. જ્યારે લીંબુ પાણી વિટામિન સીમાં સમૃદ્ધ છે, તેમાં આયર્ન અને પોટેશિયમ પણ હોય છે. ઉનાળામાં લીંબુ પાણી પીવું પણ સ્વાસ્થ્ય માટે સારું છે. ચોમાસાની અંદર પણ ઘણી વખત આપણા શરીરમાં પાણીની તંગી ઊભી થઈ જતી હોય છે. ઉનાળામાં ઉત્તમ જો કોઈ શરબત હોય તો તે છે કુદરતી શરબત નારિયેળ પાણી. ઉનાળાના તાપમાનમાં શરીરને ઠંડક અને ઉર્જા આપવા માટે નારિયેળ પાણી કુદરતી અને શ્રેષ્ઠ ઉપાય છે. સવારે ખાલી પેટે નારિયેળ પાણી પીવાથી શરીર ડિટોક્સ થાય છે અને દિવસભર તાજગી રહે છે. તાપમાન સંતુલિત રાખે છે અને ગરમીથી બચાવે છે. નિયમિત નારિયેળ પાણી પીવાથી ત્વચા ચમકતી અને

મજબૂત બને છે, હાડકા પણ મજબૂત બને છે. આપણા શરીરમાં 65% જેટલું પાણી હોય છે અને જે પાણી આપણા શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે. પરંતુ આપણે જોઈએ છીએ કે ઘણી વખત ખેતી કામ કરીએ એટલે ખૂબ પરસેવો થાય, અને ખૂબ પરસેવો થાય એટલે ખૂબ તરસ લાગે અને આખો લોટો ભરીને આપણે પાણી પી જતા હોઈએ છીએ. પરંતુ ઘણી વખત કામમાં ને કામમાં પાણી પીવાનું ભૂલાઈ જતું હોય છે. તો મિત્રો, ચોક્કસ ક્યારે પણ તરસ લાગે તો પાણી પીવાનું ભૂલતા નહીં, અને ખેતરમાં જઈએ ત્યારે ઘરનું ચોખ્ખું પાણી અવશ્ય ભરી જવું. વરસાદ પડ્યા પછીથી ઘણા લોકો એવું કરે છે કે નદી નાળું છે ત્યાં પાણી પી લઈશું, હવે પાણીની બોટલ લઈ જવાની જરૂર નથી. પરંતુ મિત્રો, નવા વરસાદના પાણી ઘણી વખત આપણને તરત માફક આવતા નથી, માટે નવું પાણી પીવાનું ટાળવું જોઈએ, જેને કારણે ઘણી વખત શરદી થઈ જતી હોય છે. માટે જે પાણી રોજ પીતા હોય એ જ પાણી પીવું, જે હેન્ડપંપનું હોય, કૂવાનું પાણી હોય, એ જે નિયમિત પીતા હોય એ જ પાણી પીવું જોઈએ. અને નારિયેળ પાણી જો પીવા મળે તો ખૂબ જ ઉત્તમ. આપણે ઘણી વખત શ્રીફળ વધારીએ છીએ, પાણી પીતા નથી, પરંતુ એ શ્રીફળનું પણ પાણી પી શકાય, સૂકા શ્રીફળનું પાણી પણ પી શકાય છે અને તે પણ ફાયદાકારક હોય છે. આવી જ રીતથી નારિયેળ ખાવું એટલે સૂકું કે લીલું કોઈ પણ કોપરું ખાવું એ પણ આપણા માટે ફાયદાકારક છે. સૂકું નારિયેળ ખાવું એ શ્રેષ્ઠ ગણાય છે. વરસાદી ઋતુમાં આપણે અનેક પ્રકારના ગરમ ખોરાક ખાઈએ છીએ, જેમાં સૂકું નારિયેળ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે, અને તે ગોળ સાથે ખાઈએ તો ખૂબ જ ફાયદો કરે છે. શરદીથી લઈને ખાંસી સુધીની સમસ્યાઓમાં ગોળનું પાણી એ રામબાણ ઈલાજ છે. એ જ રીતે જો કોપરાને ગોળ સાથે મિક્સ કરીને ખાવામાં આવે તો ફાયદો બમણો થઈ જતો હોય છે. કોપરુંને ગોળ ખાવાથી હાડકા મજબૂત બને છે. ઘણી વખત સૂકું કોપરું ખાવાથી ખાંસી થાય છે, પરંતુ તેની સાથે જો ગોળનું સેવન કરવામાં આવે તો ખાંસી થતી નથી. અગાઉના ખેડૂતો આપણે જાણીએ છીએ તેમ ભૂખ લાગે ત્યારે કોપરું અને ગોળનું સેવન કરતા હતા, અને ખેતરે જાય તો સાથે ગોળ અને કોપરું રાખતા હતા. હળથી ખેડતા ખેડતા ભૂખ લાગી જાય તો એ ઘરે આવવાને બદલે ત્યાં જ ગોળ અને કોપરું ખેતરના શેઢે બેસીને ખાઈ લેતા, અને ગોળ કોપરું ધીમે ધીમે ખવાય એટલી વાર એ બળદને છોડીને શેઢા ઉપર ચરવા માટે પણ છૂટા કરતા, અથવા ઘરેથી સૂકું ઘાસ લાવ્યા હોય તે પણ બળદને ખાવા આપી દેતા, એટલે બળદનું પેટ પણ ભરાય અને ખેડૂતનું પણ પેટ ભરાય. આમ કોપરું એ આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, જેમાં વિટામિન, પોટેશિયમ, ફાઇબર, કેલ્શિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો સમાયેલા છે. કહેવાય છે કે કોપરું બલપ્રદ, માંસપ્રદ, શરીરને પુષ્ટ કરનાર અને સ્નિગ્ધ છે. કોપરુંને ગોળ સાથે ખાવાથી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. દરિયાકાંઠાના ગરમ અને ભેજવાળા હવામાન તેમજ વધારે વરસાદવાળા વિસ્તારનો આ નારિયેળનો પાક આપણને વધારે જોવા મળે છે. દેખાવ અને આકારે સુંદર ઊંચા વધતા નારિયેળીના વૃક્ષો આપણને જોવા ગમે, ઘરઆંગણે રોપવા ગમે. આપણા શાસ્ત્રોમાં પણ પુરાણ કાળથી નારિયેળીના વૃક્ષનો ઉલ્લેખ જોવા મળે છે. લોકજીવનમાં લગ્ન ગીતોથી માંડી કહેવતોમાં પણ નારિયેળ જોડાયેલું છે. માણસના જન્મથી માંડી લગ્ન અને મરણ સુધી નારિયેળને એટલે કે શ્રીફળને સુકનવંતુ મનાય છે અને તેનો ઉપયોગ થાય છે. આ વૃક્ષના તમામ ભાગોનો એક યા બીજી રીતથી ઉપયોગ થતો હોય છે, તેથી તેને કલ્પ વૃક્ષ અથવા સ્વર્ગનું વૃક્ષ પણ કહેવાય છે. દક્ષિણ ભારતમાં લોકોનું જીવન નારિયેળી આધારિત છે. દુનિયાના ઉષ્ણકટિબંધના લગભગ 80 દેશોમાં નારિયેળનું વધતા ઓછા પ્રમાણમાં વાવેતર થાય છે, જેમાં ઇન્ડોનેશિયા પ્રથમ ક્રમે છે, ફિલિપાઈન્સ બીજા ક્રમે છે અને ભારત દેશ ત્રીજા ક્રમે છે. ભારતમાં કેરળ પ્રથમ સ્થાને છે. નારિયેળી ઉગાડતા રાજ્યોમાં તામિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યમાં પણ નારિયેળનો પાક લેવાય છે, જેમાં જૂનાગઢ, નવસારી, વલસાડ, સુરત, કચ્છ અને ભાવનગર જિલ્લાઓ નારિયેળીનું વાવેતર પણ કરે છે. આ પાકને દરિયાકાંઠાનું સમઘાત હવામાન વધુ માફક આવે છે. ઉષ્ણતામાનમાં બહુ જ મોટા ફેરફાર ન થતા જ્યાં ભેજનું બારે માસ પ્રમાણ જળવાઈ રહેતું હોય તેવું હવામાન નાળિયેરીના ફાલ બેસવા સમયે ઘણું અનુકૂળ છે. નાળિયેરીનો પાક નબળી નિતાર શક્તિવાળી ક્ષારી અને સખત પથ્થરના પડવાળી જમીન સિવાય લગભગ દરેક પ્રકારની જમીનમાં ઉગાડી શકાય છે. આ પાક માટે દરિયાકાંઠાની ફળદ્રુપ અને સારા નિતારવાળી રેતાળ, ગોરાડુ, કામફાળી જમીન જોકે વધુ અનુકૂળ આવે છે. સામાન્ય રીતે નાળિયેરીના પાકમાં ફૂલ આવ્યા બાદ 12 માસે

નાળિયેર પરિપક્વ થાય છે. નાળિયેર કાચા પીવા માટે ઉપયોગ કરવો હોય તો 6 થી 8 મહિને તે ઉતારી શકાય છે. સારી માવજત કરવામાં આવે તો નાળિયેરના એક ઝાડ દીઠ 70 થી 80 નાળિયેરનું ઉત્પાદન મળે છે. નાળિયેરી 3 પ્રકારની હોય છે. પશ્ચિમ કિનારાની ઊંચી જાત, બીજી ઠીંગની જાત અને ત્રીજી હાઇબ્રિડ જાત. મિત્રો, સમગ્ર વિશ્વમાં 2 સપ્ટેમ્બરના દિવસને નાળિયેર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. નાળિયેરમાં રહેલા ગુણોથી લોકોને જાગૃત કરવા તેમજ રોજગાર સહિત વિવિધ ઉત્પાદનોમાં નાળિયેરના મહત્વને સમજાવવા માટે આ ખાસ દિવસની ઉજવણી કરવામાં આવે છે. નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન અને તેની નિકાસ કરતા પ્રથમ હરોળના દેશોમાં ભારત પણ મુખ્ય સ્થાન ધરાવે છે. નાળિયેરનો ઉપયોગ ધાર્મિક કાર્યોથી માંડીને વિવિધ રોગની સારવાર સુધી થાય છે. ઓછા પ્રયત્નો અને ઓછા ખર્ચે નાળિયેરની ખેતીથી દર વર્ષે અઢળક કમાણી કરી શકાય. નાળિયેરના વૃક્ષો 80 વર્ષ સુધી લીલા રહે છે, એટલે કે એકવાર નાળિયેરનું ઝાડ વાવવાથી 80 વર્ષ સુધી તેમાંથી કમાણી મળે છે. નાળિયેરના બગીચાને એવી રીતથી વાવવો જોઈએ કે બગીચો આખું વર્ષ ફળ આપ્યા કરે. આ માટે નાળિયેરની ઘણી પ્રજાતિઓ છે જેના પર આખું વર્ષ ફળ આવે છે તેવી પસંદ કરવી જોઈએ. આ કારણે નાળિયેર તોડવાની અને વેચવાની પ્રક્રિયા આખું વર્ષ ચાલ્યા કરે. નાળિયેરની ખેતીમાં જંતુનાશક અને મોંઘા ખાતરોની જરૂર નથી. વરસાદી પાણી દ્વારા પાણી પુરવઠો પણ પૂરો થાય છે. જો ખેતરની ધાર એટલે કે સીઢા ઉપર નાળિયેરના વૃક્ષો વાવ્યા હોય તો પણ ચાલે, અને જો ખેતરમાં પદ્ધતિસર ઉગાડ્યા હોય તો પણ નાળિયેરનો બગીચો બનાવી વધુ આવક કરી શકાય છે. નાળિયેરની ખેતી માટે સામાન્ય રીતે રોપણી માટેનો રોપ 9 થી 12 મહિનાનો હોવો જોઈએ. ખેડૂતોએ આવા છોડ પસંદ કરવા જોઈએ જેમાં 6 થી 8 પાંદડા હોય અને આ છોડ 15 થી 20 ફૂટના અંતરે રોપવા જોઈએ. નાળિયેરીનો છોડ જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે વાવી શકાય છે. નાળિયેરના રોપા રોપતી વખતે વૃક્ષના મૂળમાં પાણી સ્થિર ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. નાળિયેરના પાકમાં ઉનાળામાં 3 દિવસે અને શિયાળામાં 1 અઠવાડિયામાં 1 વખત સિંચાઈ આપવાની હોય છે. નાળિયેરનો છોડ 3 થી 4 વર્ષનો થાય ત્યાં સુધી તેની વિશેષ કાળજી રાખવાની હોય છે. નાળિયેરનો છોડ 4 વર્ષનો થાય ત્યાર પછીથી ફળ આપવાનું શરૂ કરે છે. આમ નાળિયેરની ખેતી એ ઓછા ખર્ચે લાંબા સમય સુધી આવક આપતો પાક છે.

0: આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી હમણાં સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ. અને મિત્રો, આજના કાર્યક્રમમાં આપણી સાથે અમે હતા કેતન રાવલ તેમજ
1: પારૂર રાવલ.
0: આ સાથે જ કાર્યક્રમ અહીં પૂરો કરીએ છીએ, તો કાર્યક્રમથી છૂટાપડાની આપશો
1: રજા.
2: કૃષિ જગત. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ કિસાન વાણી એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર. આ કેન્દ્ર આવેલું છે 7:10. અત્યારે સાંજના 7:50 થવા જાય છે. અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર રીલે થશે.
1: નિર્માણ સહાય વિરલ રાવલ અને થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 1,05,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા અને સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત કરી. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને

0: ટેસ્ટ OSAT સુવિધાનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ છેલ્લા એક દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનો આગળનું કદમ છે. તેમણે ઉમેર્યું, ચીપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું માળખું ભારતમાં વિકસિત કરવાનું અમારું લક્ષ્ય છે.
1: हम केवल मोबाइल नहीं बनाएंगे, हम केवल इलेक्ट्रॉनिक्स नहीं बनाएंगे, हम उन चिप्स का निर्माण भी करेंगे जिनसे इलेक्ट्रॉनिक्स की पूरी दुनिया चलती है. पहले प्रोडक्ट, फिर कंपोनेंट और अब सेमीकंडक्टर, यानी इलेक्ट्रॉनिक्स की पूरी वैल्यू चेन भारत में होगी. यह विकसित भारत का रोड मैप है, यही मेक इन इंडिया का अगला चरण है.
0: શ્રી મોદીએ કહ્યું, આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે.
1: મુજે બતાયા ગયા હૈ કે અભી યહાં સે હર સાલ 20 કરોડ ચિપ્સ નીકળેગી ઓર મુજે બતાયા ગયા આપ સભી યહી નહીં રુકને વાલે હૈ. આપને હર સાલ 500 કરોડ ચિપ્સ કા લક્ષ્ય રખા હૈ, યાની હર દિન 1.5 કરોડ સે જ્યાદા. મેરા પક્કા વિશ્વાસ હૈ કે આપ उसे बहुत जल्द हासिल करके रहेंगे.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 2026 સુધીમાં ભારતમાં 5 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત હશે. સાણંદમાં 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેક ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે. આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં ઇન્ફાસ્ટ્રક્ચર, ઉર્જા, પરિવહન અને રોજગાર સર્જનને મોટો વેગ આપતા 1,05,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમણે બાલોતરા જિલ્લાના પચપદરા ખાતે દેશનું સૌથી આધુનિક ગ્રીનફિલ્ડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ ઉપરાંત શ્રી મોદીએ જોધપુરથી સુધારેલી ઉડાન યોજના પણ શરૂ કરી. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત થવાથી નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં હવાઈ જોડાણ વધુ મજબૂત બનશે.
1: आज राजस्थान में विकास के कई और भी कीर्तिमान स्थापित हो रहे हैं. आज ही जोधपुर में नए एयरपोर्ट टर्मिनल का उद्घाटन किया गया है और मैं सोशल मीडिया में देख रहा था कि नए टर्मिनल का आर्किटेक्चर, इंटीरियर ये सोशल मीडिया में छाया हुआ है. चारों तरफ राजस्थानी राजस्थान दिख रहा है. साथियों, ये मारवाड़ में पर्यटन, व्यापार और रोजगार को नई गति देगा.
0: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષે 21મી સદીની સૌથી મોટી ઉર્જા કટોકટી ઉભી કરી હતી, પરંતુ ભારતે સમયસરના નિર્ણયો, અસરકારક રાજદ્વારી સંબંધો અને રાષ્ટ્રીય સંસાધનોના કુશળ વ્યવસ્થાપન દ્વારા આ પડકાર પર સફળતાપૂર્વક વિજય મેળવ્યો છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોલો સુબિયાન્તોના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6-8 જુલાઈ તારીખ દરમિયાન ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી શ્રી મોદી આ 4થી ઇન્ડોનેશિયાની મુલાકાત કરશે અને મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં રૂપાંતરિત થયા બાદ તેમની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહયોગના મુખ્ય ક્ષેત્રમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરાશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ભારપૂર્વક જણાવ્યું કે સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત ભારતની પ્રાદેશિક કનેક્ટિવિટીના પ્રવાસમાં એક નવો અધ્યાય અંકિત કરશે. સોશિયલ મીડિયા પોસ્ટ પર શ્રી નાયડુએ જણાવ્યું કે આ યોજના 2જી અને 3જી શ્રેણીના શહેરોમાં જોડાણને વધુ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું કે આ યોજના હેઠળ 100થી વધુ નવા વિમાન મથકો અને 200 હેલીપેડનો વિકાસ કરવામાં આવશે.
2: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો.
0: સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ઉત્પાદન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી ગઈ છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું

0: કે નાણાકીય વર્ષ 2013-14માં 686 કરોડ રૂપિયાની સરખામણીએ આ લગભગ 57 ગણો વધારો દર્શાવે છે અને મેક ઇન ઇન્ડિયા સંરક્ષણ પ્લેટફોર્મ્સમાં વૈશ્વિક સ્તરે વધી રહેલા વિશ્વાસને રેખાંકિત કરે છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન પણ 1,78,000 કરોડ રૂપિયાથી વધુની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું છે, જે વર્ષ 2014-15ના સ્તર કરતાં લગભગ 3 ગણું છે. સરકારે ભાવ સ્થિરતા ભંડોળ માટે ડુંગળીના સરકારી ખરીદભાવમાં 13% વધારો કર્યો છે. આ વધારા સાથે ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 1,875 રૂપિયાથી વધારીને 2,125 રૂપિયા કરવામાં આવ્યો છે. ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે ડુંગળીના આ સુધારેલા ખરીદભાવ આજથી જ અમલી બનશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતો અને તેમના પાકના વધુ સારા વળતર મળશે અને સાથે જ બફર સ્ટોક ઉભો કરવાના સરકારી પ્રયાસોને વેગ મળશે. સંસદનું ચોમાસુ સત્ર આગામી 20 જુલાઈથી 13 ઓગસ્ટ દરમિયાન ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 જુલાઈથી સંસદનું સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રિજિજુએ જણાવ્યું કે આ સત્ર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા, વિચાર વિમર્શ અને નિર્ણયો લેવા પર કેન્દ્રિત રહેશે. જયપુરના રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આજથી 29 રાષ્ટ્રીય ઈ ગવર્નન્સ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ 2 દિવસીય પરિષદનું આયોજન વહીવટી સુધારા અને જાહેર લોકફરિયાદ વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તેમજ રાજસ્થાન સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે શ્રી શર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લા 1 દાયકામાં ટેકનોલોજી આધારિત અનેક નવીનતાઓ રજૂ કરી છે. પુરૂષોની ક્રિકેટ શ્રેણીમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલો પ્રમાણે ભારતે 11.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 116 રન કર્યા છે. વૈભવ સૂર્યવંશીએ 10 બોલમાં 14 રને અને અભિષેક શર્મા 24 બોલમાં 43 રન બનાવી આઉટ થયા હતા. આ સાથે વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે. માત્ર 15 વર્ષ 99 દિવસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆત કરનાર તેઓ સૌથી યુવા ક્રિકેટર બન્યા છે. ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ટોસ પહેલા તિલક વર્માએ વૈભવને કેપ સોંપી હતી. વૈભવને સંજુ સેમસનના સ્થાને અંતિમ 11 ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની 3જી મેચ 7 જુલાઈએ નેટિંગહામમાં રમાશે, જ્યારે બાકીની અંતિમ 2 મેચ બ્રિસ્ટલ અને સાઉધમ્પટન ખાતે રમાશે. T20 શ્રેણી 11 જુલાઈએ સમાપ્ત થશે. ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની વન ડે શ્રેણી રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ OSAT સુવિધાનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 1,05,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા અને સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મીડિયમ વેવ 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 8 વાગ્યા છે. રજૂ કરીએ છીએ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. કાર્યક્રમમાં આજે સાંભળીએ રાગ બાગેશ્રી અને માલકંસ આધારિત કેટલાક ફિલ્મી ગીતો. સૌપ્રથમ રાગ બાગેશ્રી આધારિત ગીત માણીએ. વસંત દેસાઈના સંગીત નિર્દેશનમાં સાંભળીએ હસરત જયપુરીની ગીતરચના. યુગલસ્વર લતા મંગેશકર અને હેમંત કુમારનો ફિલ્મ છે જનક જનક પાયલ બાજે.

મિત્રો, કાર્યક્રમમાં હવે રાગ બાગેશ્રી આધારિત ગીત છે ડોક્ટર વિદ્યા ફિલ્મનું. ગાયક કલાકાર લતા મંગેશકર. મજરૂહ સુલતાનપુરીની ગીત રચનાને SD બર્મન સાહેબે સ્વરબદ્ધ કરી છે.

અને હવે શૈલેન્દ્રની ગીત રચના, જેને સલીલ ચૌધરી સાહેબે રાગ બાગેશ્રીમાં સ્વરબદ્ધ કરી છે. ગાયક કલાકાર લતા મંગેશકર અને ફિલ્મ છે મધુમતી.

શ્રોતા મિત્રો, સુર મધુરી કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા બાગેશ્રી આધારિત કેટલાક ફિલ્મી ગીતો, અને હવે સાંભળીએ રાગ માલકોંસ આધારિત ગીતો. ચિચ્ચૂર ફિલ્મનું ગીત સાંભળીએ યસુદાસજીના સ્વરમાં.

કાર્યક્રમમાં હવે સાંભળીએ સંગીતકાર રામલાલે સ્વરબદ્ધ કરેલ રાગ માલકૌંસ આધારિત સહેરા ફિલ્મનું ગીત. ગાયક કલાકાર લતા મંગેશકર, ગીતકાર હસરત જયપુરી.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ વસંત દેવની રચના, જેને લક્ષ્મીકાંત પ્યારેલાલે રાગ માલકૌંસમાં સ્વરબદ્ધ કરી છે. ગાયક કલાકારો છે પંડિત રાજન સાજન મિશ્રા અને ફિલ્મ છે સુર સંગમ.

શ્રોતા મિત્રો, સુર સંગમ ફિલ્મના આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી અહીં સમાપ્ત કરીએ છીએ. આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રના પ્રસારણ સાથે. હવે રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતો. પ્રથમ ગીતના ગાયક કલાકાર હંસા દવે.

શ્રોતા મિત્રો, પુરુષોત્તમ ઉપાધ્યાય ગાયેલી ભાસ્કર વોરાની આ ગીત રચના સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. અત્યારે રાત્રિના 8:45 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અમારા દિલ્હી કેન્દ્રથી સમાચાર સંધ્યા અને 9 વાગે ન્યૂઝ એટ 9.

0: ऐसी बेमिसाल कहानियाँ आपको मिलेंगी सिर्फ विविध भारती पर। विविध भारती, आपका जीवन संगी।
1: मंत्री श्री अर्जुन भाई मोटवाड़िया, उपरांत केंद्र अने राज्य सरकार ना अन्य वरिष्ठ पदाधिकारीओ, टेक्नोलॉजी निष्णातो अने उद्योग जगत ना अग्रणीओ आ ऐतिहासिक क्षण ना साक्षी बन्या हता। આ પ્રસંગે સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડના ચેરમેન શ્રી વેલાયન સુબૈયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું તથા પોતાના સંબોધનમાં જણાવ્યું,
2: થેન્ક યુ ફોર જોઈનિંગ અસ એઝ વી સેલિબ્રેટ ધ કમેન્સમેન્ટ ઓફ કમર્શિયલ પ્રોડક્શન એટ આર ઓસેટ ફેસિલિટી હિયર ઇન સાનંદ. ઇટ્સ એન ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન ફોર સીજી એન્ડ અ બિગ સ્ટેપ ફોરવર્ડ ઇન ઇન્ડિયા સેમિકન્ડક્ટર જર્ની. In semiconductors, under the joint aegis of our Prime Minister Modi ji and Honorable Minister Vaishnav ji, an immaculately clear vision has been defined for India. The responsibility now lies with industry to match that vision with equal commitment. Nishan chuk maaf, nathi maaf, nichu nishan. We certainly don't want to set our sights low, sir. Asta millions are learning Gujarati by the day. Today we celebrate not just the first commercial shipment from the facility, but India's emerging role in the global semiconductor supply chain. It is deeply symbolic that our first shipment is going to global customers of Renesas, our Japanese partner. After all, Japan has long been synonymous with precision, discipline and quality. As people in Gujarat often say, "Kaam bole che," today this first shipment speaks louder than words. Getting to this stage took the blood, sweat and tears of a fantastic team of people. Over 75 of our colleagues moved to Gujarat from the Philippines, Korea, United States and Malaysia. They came here not merely to build a factory, but to help build India's capability. It is our responsibility to welcome them, to thank them for the efforts they put in every day. After all, Bharat ki udaan mein hamari udaan hai. Namaskaram, Jai Hind.
1: માનનીય કેન્દ્રીય રેલવે માહિતી અને પ્રસારણ તથા ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે પોતાના સંબોધનમાં કહ્યું,
3: માન્ય પ્રધાનમંત્રીજીને ગત ફરવરી 28 ફરવરી કો પહેલા પ્લાન્ટ ચાલુ કિયા ઓર 31 માર્ચ કો દૂસરા પ્લાન્ટ ચાલુ કિયા ઓર આજ 4 જુલાઈ કો તીસરા પ્લાન્ટ. આજ જિસ તેજી સે માન્ય પ્રધાનમંત્રીજીને કેબિનેટ મેં 12 પ્લાન્ટ અપ્રૂવ કિયે ઓર 12 પ્લાન્ટ મેં સે 3 મેં કોમર્શિયલ પ્રોડક્શન ચાલુ હોવા આજ દુનિયાભર મેં ભારત કી સેમિકન્ડક્ટર ક્ષમતા પર એક નયા વિશ્વાસ ઉઠ ખડા હુઆ હે ઓર યે યે ટ્રસ્ટ હે યે ભારત કી જો આઈપી રાઇટ્સ કો રિસ્પેક્ટ કરને કી ટ્રસ્ટ હે ઓર ભારત ને જો કામ કરકે દિખાયા હે યે બનેગા વિકસિત ભારત કી બહોત બડી ફાઉન્ડેશન.
1: આ પ્લાન્ટમાં તૈયાર થનાર ચિપ્સ અને પ્લાન્ટ વિશે વધુ વાત કરતા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું,
3: માનનીય પ્રધાનમંત્રીજી, ઇસ પ્લાન્ટ મેં બનને વાલી ચિપ્સ કારો મેં, સ્કૂટર્સ મેં, ઇન્ડસ્ટ્રીયલ એપ્લિકેશન્સ મેં, ઇન સબ મેં લગેગી. ઓર જો સબસે બડી બાત હૈ કે ભારત મેં બની ચિપ્સ, ઇસ પ્લાન્ટ મેં બની ચિપ્સ અબ જાપાન, અમેરિકા ઓર યુરોપ ભી જાયેગી. ભારત કી તકનીક દુનિયાભર મેં અપના નામ કમાયેગી ઓર ઇસ પ્રયાસ કો સફલ કરને વાલે માન્ય પ્રધાનમંત્રીજી કે લીએ સબ એક બાર ખડે હોકે સ્ટેન્ડિંગ ઓવેશન દીજીએ. યે સંભવ નહીં થા કભી, યે સંભવ હો પાયા ક્યોંકિ એક બડા સંકલ્પ હમારે નેતૃત્વ કા હૈ જિન્હોને એક ભાગીરથી સંકલ્પ લિયા કે ભારત મેં સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રી લાયેંગે ઓર આજ યે સચ્ચાઈ મેં પરિવર્તિત હુઆ. માન્ય પ્રધાનમંત્રીજી, આપકા બહોત બહોત અભિનંદન. આપને રાષ્ટ્ર કે લીએ ઇતની બડી નીવ તૈયાર કી હૈ. ઇન 4 વર્ષો સે કમ સમય મેં આજ 12 યુનિટ્સ કા કન્સ્ટ્રક્શન ચલ રહા હૈ, 3 યુનિટ મેં કોમર્શિયલ પ્રોડક્શન, 24 ડીપ ટેક ડિઝાઇન કે સ્ટાર્ટઅપ્સ તૈયાર હુએ ઓર 70,000 નૌજવાનો કો ડિઝાઇન મેં ટ્રેનિંગ મિલી હૈ. 315 યુનિવર્સિટીઝ મેં આજ ડિઝાઇન કે કોર્સ ચલ રહે હૈ ઓર આજ ઇલેક્ટ્રોનિક્સ ઓર સેમિકન્ડક્ટર સે દેશ કી નઈ પહેચાન બન રહી હૈ. ઇલેક્ટ્રોનિક્સ મેં આજ 13 લાખ કરોડ રૂપિયે કી ઇન્ડસ્ટ્રી ભારત મેં

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગુજરાતના સાણંદ ખાતેની મુલાકાતને આવરી લેતો રેડિયો રિપોર્ટ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.

0: શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી, હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.
1: શ્રોતા મિત્રો, અત્યારે રાત્રિના 10 થવા આવ્યા છે.

0: પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. એફએમ મેડિક 102.2 મેગાહર્ટઝ પર હવે થોડી જ વારમાં બરાબર 10 વાગે આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું.
1: ભારતી દેશ કી સુરીલી ધડકન છાયા ગીત કે લિયે કીજે બસ થોડા સા ઇંતજાર.